નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે તિથિ છે નિજ જેઠ વદ બીજ, વિક્રમ સંવત 2082. તદનુસાર તારીખ 2 જુલાઈ 2026 અને ગુરુવાર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:57 થઈ છે. આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે. આપનો આજનો દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સર્વેના જીવનમાં મંગલમય બની રહે એ જ કામના સહ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી, રાગ લલિત પંચમ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગ્યે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. રચના સરવણ કાપડીની, કલાકાર નિરંજન પંડ્યા.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિતમાનસ ગાન.
1: રામચરિતમાનસ આજ 237મી કડી.

0: આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. અત્યારે સવારના 6:45 થઈ છે. હવે સાંભળીએ કાર્યક્રમ કૃષિ માહિતી, જે અંતર્ગત આજે આપ સાંભળશો સ્વાદવર્ધક બટેટા. આ વિષય પર કાનન છાયાની રજૂઆત.
1: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે બટેટાના પાક વિશે. મિત્રો, આમ તો આપણા રસોડામાં બટેટાનું સ્થાન અગત્યનું છે. શાકભાજી તરીકે બટેટા સૌથી વધારે વપરાય છે. સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં શાક ઉપરાંત ભજીયાનું પણ આપણે મહત્વ જોઈ શકીએ છીએ. તો બટેટાની બોલબાલા આપણે ચારે તરફ નિહાળી શકીએ છીએ. દરેક ઘરમાં 2-4 કિલો બટેટા રિઝર્વ સ્ટોક તરીકે હાજર જ હોય છે. એટલે કે બટેટા એ ગુજરાતનો ખૂબ અગત્યનો શાકભાજીનો રોકડિયો પાક છે. પહેલા જો બટેટાના પાકની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે અન્ય પાક, ખાસ કરીને ધાન્ય વર્ગના પાકની સરખામણીએ ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતો આ પાક છે. વળી પાક અને ખેતીની અનુકૂળતાના હિસાબે આ પાક ગુજરાતમાં સરસ રીતે અનુકૂળ થઈ શકે છે. બટેટાને અનુકૂળ જમીનની વાત કરીએ તો આ પાકને રેતાળ, ગોરાળું અને મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ રહે છે. વધારે કાળી અને ચિકાશવાળી જમીન તેને અનુકૂળ નથી. તેમજ પાણી આપ્યા પછી જે જમીન કઠણ થઈ જતી હોય, બંધાઈ જતી હોય, તે જમીનમાં બટેટાનો પાક ખાસ જામતો નથી. બિયારણની વાત કરીએ તો બટેટું પોતે જ બટેટાનું બિયારણ છે. વળી બટેટાના અમુક રોગ બીજજન્ય રોગ છે, માટે તેનાથી બચવા માટે બિયારણની પસંદગી ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બીજથી ફેલાતા રોગ જેવા કે કોમન સ્કેબ, ચાઠાનો રોગ વગેરે બિયારણમાં સાથે જ આવતા હોય છે. ખાસ કરીને આપણા વિસ્તાર સિવાયના વિસ્તારમાંથી, એટલે કે બહારના રાજ્યોમાંથી બીજ લાવવાનું થાય ત્યારે રોગમુક્ત બીજ આવે તે ખૂબ અગત્યનું છે. હવે બીજના દર અને એના માવજતની વાત થાય તો 1 હેક્ટરની વાવણી માટે 2500 થી 3000 કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે. બટેટાના વાવેતર માટે આખા બટેટાથી પણ વાવણી થાય છે અને બટેટાના ટુકડા કરીને પણ વાવણીમાં ઉપયોગમાં લેવાય છે. જો ટુકડા કરવાના હોય તો 25 થી 40 ગ્રામ વજનના ટુકડા કરવા જરૂરી બને છે. બિયારણ માટેના બટેટા કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા પછી 7 થી 8 દિવસ બાદ તેની આંખ જુવારના દાણા જેવડી થાય ત્યારે વાવેતર કરવું જોઈએ. બીજજન્ય અને જમીનજન્ય રોગથી બચવા માટે બિયારણને ફૂગનાશક દવાની માવજત આપવી ખૂબ જ જરૂરી બને છે. બટેટાના વાવેતરનો સમય તાપમાનમાં ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. સામાન્ય રીતે 15 નવેમ્બરની આજુબાજુ વાવેતર કરવું સારું રહે છે. બટેટાનું વાવેતર વધુ વહેલું કે વધુ મોડું થાય તો ઉત્પાદન ઘટી શકે છે. આ પાકના વાવેતર અંતર માટે જમીનનો પ્રકાર અને બટેટાની જાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવું. 2 ચાસ વચ્ચે 50 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 થી 20 સેન્ટીમીટર જેટલું અંતર રાખી વાવેતર કરવું. વધારે સાંકડા અંતરે વાવેતર કરવાથી બટેટાનો કલર લીલો થઈ જાય છે, તેમજ બટેટા કાઢતી વખતે વધારે નુકસાન થાય છે. પાક કોઈ પણ હોય, ખાતરનું આયોજન, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પોષક તત્વોનું બેલેન્સ જળવાઈ રહે તે રીતે કરવાનું હોય છે. જમીનમાં સેન્દ્રીય ખાતર પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તે હેતુથી શક્ય હોય તેટલું વધારે જૂનું કોહવાયેલું છાણિયું ખાતર હેક્ટરે 25 થી 30 ટન દેશી ખાતર તથા 1 ટન જેટલો દિવેલીનો ખોળ જમીનમાં તૈયારી કરતી વખતે આપવો. બટેટાના પાકમાં ટપક પિયત આપવાની પણ ભલામણ છે. આ પાકને ટપક પદ્ધતિથી પાણી આપવાથી સામાન્ય પદ્ધતિ કરતા અંદાજે 44% પાણીનો બચાવ અને 15% વધારાની આવક મેળવી શકાય છે. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી આપણા ભોજનના અનન્ય અંગ બટેટાની. ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમ કૃષિ માહિતી અંતર્ગત સ્વાદવર્ધક બટેટા આ વિષય પર કાનન છાયાની આપે પ્રસ્તુતિ સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, જોઈએ કેટલાક હવામાન સમાચાર. તો હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ પડવાની સંભાવના છે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે. તો હવામાન સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તો બરાબર 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 સુગમ સંગીતમાં માણશો સ્વરકાર ક્ષેમુ દિવેટિયાના સ્વરાંકનો, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં ગપ્પી માછલી આ વિષય પર પ્રસ્તુતિ આપશે રંગોલી તન્ના. કાર્યક્રમ શ્રેણી નિરખને ગગનમાં અંતર્ગત કલાકાર વિપુલ દાણીધારિયાના સ્વરમાં ભજનો માણીશું બરાબર 8:30. 8:50 રજૂ કરીશું હિન્દી વાર્તાલાપ, જેમાં પ્લાસ્ટિક મુક્ત ભારત કેસે બને આ વિષય પર નેહલ ગાંધીનો વાર્તાલાપ આપ સાંભળી શકશો. 9:15 માણશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. તો 10:30 રજૂ કરીશું ગુજરાતી ફિલ્મી સંગીત.

11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જે અંતર્ગત બપોરે 12 વાગ્યે સાંભળશો ગુજરાતી ગીતો, તો 12:30 રાજકોટ કેન્દ્રના પ્રદાનમાં બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રજૂ કરીશું, જેમાં ગ્રામ વિકાસમાં મહિલાઓની ભાગીદારી આ વિષય પર શિહોર તાલુકાના રામધરી ગામના ફેમિલાબેન હુનાણી અને રાજકોટના સુમિત્રાબેન ઠક્કર સાથેની મુલાકાત સાંભળી શકશો. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ભાવના દોશી. બપોરે 1:10 રજૂ કરીશું સુગમ સંગીત, તો 1:30 સેનાના જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી આપ માણી શકશો. ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો સમય રહેશે 2:40. શ્રોતા મિત્રો, અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 રજૂ થશે વિવિધ ભારતી કાર્યક્રમ, તો 6:00 સ્વરકાર હસમુખ પાટડિયાના સ્વરાંકનો માણીશું કાર્યક્રમ સુગમ સંગીતમાં. 6:30 અમદાવાદ કેન્દ્રના યોગદાનમાં માણશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, અને 7:22 કાર્યક્રમ ગામનો ચોરો ભુજ કેન્દ્રના પ્રદાનમાં માણી શકશો. રાત્રિના 8:00 કાર્યક્રમ સારેગામા, 9:15 દિલ્હી કેન્દ્રથી સ્પોટલાઇટ રજૂ કરીશું. રાત્રિના 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, અને રાત્રિના 10:00 કાર્યક્રમ છાયા ગીત. રાત્રિના 10:30 આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની બીજી સેમીફાઇનલ રમતનો આંખે દેખ્યો અહેવાલ રમતના અંત સુધી આપ સાંભળી શકશો. તો શ્રોતા મિત્રો, આ હતી આકાશવાણી રાજકોટ પરથી આજરોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની મુખ્ય રૂપરેખા.

0: બરાબર 6:55 પ્રથમ સંસ્કૃતમાં, ત્યારબાદ 7:00 હિન્દીમાં તથા 7:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચિકા રિચા ઝા. અથ વાર્તા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય નવદિલ્યાં સ્વીય સમકક્ષયા સાનેતાકારી ચેત્યનયા સહ વાર્ષિક શિખર સંમેલન સ્તરીયાં વાર્તાં કરિષ્યતિ. શિખર સંમેલનમિદં ઉભાભ્યાં પક્ષાભ્યાં દ્વૈપાક્ષિક સહયોગં સમીક્ષિતું સુદૃઢીકર્તું સહૈવ પારસ્પરિક હિતાય ક્ષેત્રીય વૈશ્વિક વિષયેષુ વિચારાણાં આદાન પ્રદાનં કર્તું અવસરં પ્રદાસ્યતિ. દ્વયોઃ પ્રધાનમંત્રિણોઃ મધ્યે સંવાદાનંતરં નૈકેષામ સંધિપત્રાણાં આદાન પ્રદાનં ભવિષ્યતિ. જાપાનસ્ય પ્રધાનમંત્રી ભારતસ્ય ત્રિદિવસીય યાત્રાયૈ હ્યઃ સાયં નવદિલ્યાં સંપ્રાપ્તા. પ્રધાનમંત્રી તાકાઇચી ઇતિતસ્યાઃ ઇયં ભારતસ્ય પ્રથમા આધિકારિક યાત્રા વર્તતે. વિદેશમંત્રાલયેનોક્તં યત્ ઇયં યાત્રા ભારત જાપાનયોઃ મધ્યે વિશેષ રણનીતિક વૈશ્વિક સહમતિમ અગ્રેવર્ધન દિશિ મહત્વપૂર્ણા વર્તતે. સામાજિક સંચારપટલે એકસ્મિન સંદેશે શ્રી મોદિના લિખિતં યત અસૌ જાપાનસ્ય પ્રધાનમંત્રિણા સહ વ્યાપક ચર્ચાયાઃ આશાં કરોતિ યયા ભારત જાપાનયોઃ વિશેષ રણનીતિક વૈશ્વિક સહમતિમ ઇતોપિ ગહનં ભવિષ્યતિ. દિલ્લ્યાં વસંતકુંજ ક્ષેત્રસ્ય નેલ્સન મંડેલા માર્ગેણ સહ દ્વારકા દ્રુતમાર્ગં સંયોજયન દિલ્લી નગરે 48.1 એઈ રાષ્ટ્રીય રાજમાર્ગસ્ય કૃતે 6-માર્ગીય સુરંગસ્ય નિર્માણાય હ્યઃ પ્રશાસનેન અનુમતિઃ પ્રદત્તા. રાષ્ટ્રીય રાજધાન્યાં વાર્તાહરાન સંબોધયન સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અવદત યત ઉત્તર પ્રદેશે રાષ્ટ્રીય રાજમાર્ગસ્ય 34 ઇત્યસ્ય 17.7 કિલોમીટર મિતસ્ય સુદીર્ઘસ્ય કાનપુર કબરાઈ ખંડસ્ય 4-માર્ગીય અભિગમ નિયંત્રિત માર્ગસ્ય નિર્માણમપિ પ્રશાસનેન અનુમોદિતમ અસ્તિ. યત્ર સંરચનાઃ 6 માર્ગાણિ યાવત સુલભતયા વિસ્તારયતુમ પરિકલ્પિતાઃ સંતિ.
2: पहला प्रोजेक्ट 6-लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है, ये प्रपोजल है.
1: વિકસિત ભારત જી રામજી અધિનિયમસ્ય 25.2000 અંતર્ગત વર્ધિતાની પારિશ્રમિક મૂલ્યાની હ્યઃ આરભ્ય સમગ્ર દેશે કાર્યાન્વિતાની. ગ્રામીણ વિકાસ મંત્રાલયેન પ્રસારિતાયાઃ અધિસૂચનાયાઃ અનુસારં સર્વેષુ રાજ્યેષુ કેન્દ્ર શાસિત પ્રદેશેષુ ચ પારિશ્રમિક અનુપાતેષુ શ્લાઘનીયા વૃદ્ધિઃ કૃતા. મંત્રાલયેન પ્રોક્તં યત પ્રથમવારં પ્રતિદિનં 300 રૂપ્યકાણાં કશ્ચન પારિશ્રમિકાનુપાતઃ નિર્ધારિતઃ. અનેન સુનિશ્ચિતં ભવિષ્યતિ યત દેશસ્ય કસ્મિન્નપિ ભાગે અધિસૂચિતઃ ન્યૂનતમ પારિશ્રમિકઃ અસ્માત સ્તરાત અલ્પં ન ભવેત. ગ્રામીણ વિકાસ મંત્રાલયેન પ્રતિપાદિતં યત અયમ અધિનિયમઃ પ્રત્યેકં વિત્તીય વર્ષે 25.1 દિનાનાં સવેતન વૃત્તેઃ પ્રતિભૂતિં પ્રદાય ગ્રામીણ ભારતસ્ય સશક્તિકરણં વિધાસ્યતિ. દિલ્લ્યાઃ મુખ્ય નિર્વાચનાધિકારીણઃ કાર્યાલયેન સંસૂચિતં યત હ્યઃ પર્યંતં રાષ્ટ્રીય રાજધાન્યાં 32,000+ પ્રપત્રાણાં અંકીકરણં સંપૂર્ણમ. દિલ્લ્યાં મતદાતૃ સૂચ્યાઃ વિશેષ ગહન સંશોધનસ્ય ભાગરૂપેણ પ્રાયઃ 99,000+ પ્રપત્રાણિ વિતરિતાનિ. સંપ્રતિ દિલ્લ્યાં નૈર્વાચનિક ગણના પ્રપત્રાણાં પ્રતિગૃહં વિતરણં પ્રચલતિ. વિશ્વસ્ય પ્રમુખા કંદુક ક્રીડા પ્રતિયોગિતા

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20% વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 979 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
0: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે, ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
1: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમ્કોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર

0: વન પરિસરમાં આયોજિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમયે NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં SDRFની કુલ 11 કંપનીઓના 1036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા LCB અને પેરોલ ફરલો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ જણાવ્યું.
1: જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાભગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગરિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો, તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
2: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યું છે.
0: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે FIR નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં

0: 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા DGPની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આજે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સવારના 7:20નો સમય થયો છે. માણીએ કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત, જેમાં આજે સૌપ્રથમ ગીત સાંભળીશું ફિલ્મ મીરામાંથી. પંડિત રવિશંકરની સંગીત રચના અને વાણી જયરામ તથા દિનકર કૈકિનીના યુગલ સ્વરમાં માણીએ મીરાબાઈની આ રચના.

ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમમાં હવે પછીની રચના માણીએ લતા મંગેશકરના સ્વરમાં, રવિનું સંગીત અને સાહિર લુધિયાનવીના શબ્દો. ફિલ્મ છે આંખે.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે માણ્યો કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, સવારના 7:30 નો સમય થયો છે. હવે સાંભળીએ કાર્યક્રમ સુગમ સંગીત, જેમાં આજે આપણે માણીશું સ્વરકાર ક્ષેમુ દિવેટિયાના કેટલાક સ્વરાંકનો. તો ક્ષેમુ દિવેટિયાનું પ્રથમ સ્વરાંકન સાંભળીએ કવિ મનુભાઈ ત્રિવેદી સરોદની રચનામાં, જે ગીતને ગાયું છે આશિત દેસાઈએ.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણમાં આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. સ્વરકાર છે ક્ષેમુ દિવેટિયા. હવે સાંભળીએ કવિ નરસિંહ મહેતાની રચના, ગાયક છે પૌરવી દેસાઈ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકીચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
1: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 वर्षों में दोनों देशों के बीच 5,00,000 लोगों के 2 तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: जापानना प्रधानमंत्री गईकाले सांजे भारतनी 3 दिवसनी मुलाकाते नवी दिल्ली पहोंच्या हता. प्रधानमंत्री તાકાઇચીની आ भारतनी प्रथम सत्तावार मुलाकात छे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4,00,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી. મીટિંગ પહેલા તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યા

આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણમાં આપે માણ્યો કાર્યક્રમ સુગમ સંગીત, જેમાં આજના સ્વરકાર હતા ક્ષેમુ દિવેટિયા. શ્રોતા મિત્રો, બરાબર 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર, જે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: ના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનીથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંચગુર જિલ્લાના પારુમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંચગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેણે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટોઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટોઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટોઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટોઘાટો 14 મુદ્દાના સમજૂતીપત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ યુએસ ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝરનેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
1: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2થી હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટોઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: नमस्कार।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। પર્યાવરણ વિષયક 5 મિનિટની આજની શ્રેણીમાં જાણીએ ગપ્પી માછલી વિશે, પ્રસ્તુતિ રંગોલી તન્ના।

पर्यावरण विषयक पांच मिनिट में आज बात रंगबेरंगी माछलियोनी एक विशेष प्रजाति गप्पी माछलीनी मूल उत्तर पूर्व दक्षिण अमेरिकानी जे आज समग्र विश्व में सौथी वधु जोवा मळे छे अने एक्वेरियमनी सौथी प्रिय गप्पी कोईपण वातावरण में अनुकूलनशील थती होवाथी वधु लोकप्रिय मानवामां आवे छे। गप्पी माछली पोसिलिया रेटियोलाटा जेने मिलेनियन फिश अथवा रेइनबो फिश तरीके पण ओळखवामां आवे छे। गप्पी फिश पोएसिलेडे परिवारनी फिश छे जेने सुंदर देखाव तेनी पूछडी अने डोर्सल फिन्स आपे छे। जंगली गप्पी फिश सामान्य रीते बेंथ्रिक शेवाळ अने जळचर जंतुओना लार्वा सहित विविध खोराकना स्त्रोतो पर जीवित रहे छे। मीठा पाणीनी गप्पी माछलीओ विविध रंगो अने पूछडी तेमज आकारनी विविधता तेने वधु आकर्षक बनावे छे। गप्पी माछली मोटा भागनी माछलीओनी जेम ईंडा आपती नथी, ते सीधा बच्चाने ज जन्म आपे छे। मादा गप्पी माछलीओनो गर्भकाळ 21-30 दिवसनो होय छे, जे एक साथे अंदाजे 20-100 बच्चाने जन्म आपे छे। नवजात गप्पीनी लंबाई 5-7 मिलीमीटरनी होय छे, जे जन्म बाद तुरंत ज तरी शके छे अने पोताना भोजननी शोधमां निकळी पड़े छे। आथी ज आ समय नवजात गप्पी माटे शिकारनो वधु भय रहे छे। અંદાજે 1-3 મહિનામાં વૃદ્ધિ પામતી ગપ્પી માછલીમાં રંગ અને લિંગનું અંતર દેખાઈ આવે છે। નર ગપ્પી માછલી અંદાજે 2-4 સેન્ટીમીટરની અને માદા ગપ્પી માછલી અંદાજે 4-6 સેન્ટીમીટરની હોય છે। સમૂહમાં રહેવાનું પસંદ કરતી ગપ્પી માછલીઓ સામાન્યતઃ શાંતિપ્રિય માછલી હોય છે। ગપ્પી માછલીઓનો જીવનકાળ અંદાજે 2-3 વર્ષનો હોય છે। જો સારી સંભાળ અને વાતાવરણ મળે તો ગપ્પી માછલીઓ 4 વર્ષ સુધી પણ જીવિત રહી શકે છે। વિભિન્ન વાતાવરણમાં અને પરિસ્થિતિમાં જીવિત રહી શકતી હોવાથી ખૂબ જ ઓછી માવજત માગતી આ ગપ્પી માછલીઓનો ખોરાક મચ્છરના લાર્વા એટલે કે ઈંડા છે, જેથી ઘરના પાણીમાં આ માછલીઓ રાખવાથી મચ્છરોના ઉપદ્રવને દૂર કરવામાં અતિ ઉપયોગી સાબિત થાય છે। ગપ્પી માછલીઓ ઉપર થયેલા વૈજ્ઞાનિક સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે ગપ્પી માછલીઓને નાનું મગજ હોય છે, છતાં તે રસ્તા યાદ રાખી શકે છે, ભોજનના સ્થાનની ઓળખ પણ કરી શકે છે, જુદી જુદી માછલીઓને ઓળખી શકે છે, તેમજ સમૂહ નિર્ણયોનું પાલન પણ કરી શકે છે। આથી વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે જટિલ વ્યવહાર માટે માછલીઓને મોટા મગજની જ આવશ્યકતા પડે છે તેવું નથી હોતું। પર્યાવરણ વિષયક પાંચ મિનિટમાં આજે આટલું બસ।

ગપ્પી માછલી, આ વિષય પર આપણે વાત જાણી પર્યાવરણ વિષયક 5 મિનિટની આ શ્રેણીમાં. પ્રસ્તુતિ રંગોલી તન્નાની. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 8 વાગ્યે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારના 8:30નો સમય થયો છે. માણીએ ભજનોની દૈનિક શ્રેણી નિરખને ગગનમાં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ શ્રેણી નિરખને ગગનમાં અંતર્ગત આજના કલાકાર છે વિપુલ દાણીધારિયા. તો આવો એમના સ્વરમાં સાંભળીએ સૌ પ્રથમ નરસિંહ મહેતાની આ રચના.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલ

0: માં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે
0: કાપી નાખ્યો.
2: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
2: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
0: તો પૈસા ગુમાવશો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણી રાજકોટ, મળી રહ્યા છો ભજનોની દૈનિક શ્રેણી નિરખને ગગનમાં, જેમાં આજના કલાકાર છે વિપુલ દાણીધારિયા. તેમની સાથે તબલા સંગત પર છે બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા પર છે સુરેજ્યતિ ગોસાઈ અને રામ સાગર પર સાથ આપ્યો છે કુમન પ્રસાદ નિમાવતે. તો આવો વિપુલભાઈના સ્વરમાં હવે સાંભળીએ નરસિંહ મહેતાની આ એક રચના.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ

0: અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણી રાજકોટ સાંભળી રહ્યા છો ભજનોની દૈનિક શ્રેણી નિરખને ગગનમાં. કલાકાર વિપુલ દાણીધારિયાના સ્વરમાં હવે સાંભળીએ લોયલની આ રચના.

0: મેળવવાની રહેશે.
1: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
0: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
1: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
0: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
2: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
3: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
4: સુન સખી, મેરી પ્યારી સખી.
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
3: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-2443931.
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
6: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો.

વચનોની દૈનિક શ્રેણીનો કાર્યક્રમ નિરખને ગગનમાં આપે માણ્યો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આજના કલાકાર હતા વિપુલ દાણીધારિયા.

0: 21મી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે સાંભળીએ કાર્યક્રમ હિન્દી વાર્તાલાપ.
1: આકાશવાણી રાજકોટ, શ્રોતા મિત્ર, હિન્દી કાર્યક્રમ અંતર્ગત આજ આપ સુનેગે વાર્તા પ્લાસ્ટિક મુક્ત ભારત કેસે બને. વાર્તાકાર હે નેહા ગાંધી.
2: દોસ્તો, હમારે દેશ મે જીતની તેજી સે આબાદી બઢ રહી હૈ ઉતની હી તેજી સે પ્લાસ્ટિક કા કચરા और उसका प्रदूषण भी बढ़ रहा है. हमारे देश में ही नहीं परंतु विश्व में प्लास्टिक का उपयोग इस कदर बढ़ रहा है और इतना प्लास्टिक फेंका जाता है कि इससे पूरी पृथ्वी के चार घेरे बन जाएंगे. क्या आप सबको पता है सिंगल यूज प्लास्टिक क्या होता है?

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતોં કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: આકાશવાણી રાજકોટ શ્રોતા મિત્રો, સવારના 9:15 સમય થયો છે અને આ સમય એટલે આપ સૌનો અને અમારો પણ માનીતો સમય, કારણ કે હવે સાંભળવાનું છે આપના સૌનો માનીતો કાર્યક્રમ મનોરંજન. મનોરંજન કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત અને અભિવાદન. શ્રોતા મિત્રો, આજે છે તારીખ 2 જુલાઈ. આજે છે આપણા હિન્દી ફિલ્મ જગતના પાર્શ્વગાયક એવા મોહમ્મદ અઝીઝનો જન્મદિન. તો આવો પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝના સ્વરને આજે આપણે આ કાર્યક્રમમાં ઉજવીએ અને એમના સ્વરમાં ગવાયેલા કેટલાક ગીતો માણીએ. તો આવો કાર્યક્રમ

કાર્યક્રમનું સૌપ્રથમ ગીત સાંભળીએ ફિલ્મ મર્દથી, જેમાં મોહમ્મદ અઝીઝ અને સાથીઓનો સ્વર સાંભળીએ, અનુ મલિકની સંગીત રચના અને પ્રયાગરાજના શબ્દો સાંભળીએ આ ગીત.

તારીખ 2 જુલાઈ 1954 સાલ. અશોકનગર પશ્ચિમ બંગાળમાં જન્મેલા મોહમ્મદ અઝીઝનું મૂળ નામ સૈયદ મોહમ્મદ અઝીઝ ઉન્નબી હતું. શ્રોતા મિત્રો, તેઓ આમ તો નાનપણથી જ સંગીત સાથે જોડાયેલા હતા. કલકત્તાની હોટલોમાં ગાઈ ગાઈ

અને તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી. બોલિવૂડમાં તેમણે ઈસવીસન 1984માં આવેલ ફિલ્મ અંબરથી પોતાના કરિયરની શરૂઆત કરી. પણ હમણાં જ આપણે જે ગીત સાંભળ્યું, મર્દ ટાંગેવાલા, એ ગીતથી તેમને સફળતા મળવાની શરૂઆત થઈ. તો ચલો, આવા પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝને આજે એમના જન્મદિવસ નિમિત્તે યાદ કરીએ અને સાંભળીએ એમના જ અવાજમાં આખિર ક્યોં ફિલ્મનું આ ગીત, જેને લખ્યું છે ઇન્દિવરે અને સંગીત આપ્યું છે રાજેશ રોશને. સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ મનોરંજનમાં આગળ વધીએ અને સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિ અને મોહમ્મદ અઝીઝનો યુગલ સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને એસ એચ બિહારીના શબ્દો. ફિલ્મ છે લવ 86. સાંભળીએ આ ફિલ્મનું ગીત.

0: જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મોહમ્મદ અઝીઝ અને સાથીઓના સ્વરમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દ રચના. ફિલ્મ આગ ઓર શોલા નું માણી આ ગીત.

0: किधर है 18 बरस की बाली उम्र है, 18 बरस की बाली उम्र है,
1: बाली उम्र है।

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ મળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રની સંગે. પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝનો સ્વર આજે આપણે આ કાર્યક્રમમાં માણી રહ્યા છીએ. તો ચલો મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પૌડવાલનો યુગલ સ્વર સાંભળીએ ફિલ્મ બીવી હો તો એસીના આ ગીતમાં, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારીલાલે અને શબ્દરચના સમીરની. માણીએ આ ગીત.

આટલા સુંદર મજાના ગીત પછી આવો મોહમ્મદ અઝીઝના સ્વરમાં દેશપ્રેમે રંગાઈએ. મોહમ્મદ અઝીઝ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓનો સ્વર, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના. માણીએ ફિલ્મ કર્માનું આ ગીત.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણની સંગે. કાર્યક્રમમાં આજે આપણે માણી રહ્યા છીએ પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝના સ્વરમાં ગવાયેલા ગીતો. તો આવો હવે પછીનું ગીત સાંભળીએ ફિલ્મ ઇલાકાથી, જેમાં મોહમ્મદ અઝીઝ અને આશા ભોંસલેનો સ્વર છે અને સંગીત રચના છે નદીમ શ્રવણની. તો માણીએ ઇલાકા ફિલ્મનું આ ગીત.

0: વિશ્વગાયક મોહમ્મદ અઝીઝે ઘણા બધા ગીતો ગાયા છે, પણ હિન્દી ભાષામાં પણ ઘણા ગીતો એવા છે જે કેટલાક જાણીતા છે અને કેટલાક અજાણ્યા છે. પણ હવે પછી જે આપણે ગીત સાંભળવાનું છે એ એવું ગીત છે જે નાના મોટા દરેકના મોઢા પર ચડેલું છે, દરેકને આ ગીત આવડતું જ હશે. ચલો, કયું ગીત એ હું કહીશ નહીં, આપણે સાંભળી જ લઈએ. મોહમ્મદ અઝીઝ અને સુદેશ ભોંસલેના યુગલ સ્વરમાં આનંદ બક્ષીની શબ્દરચના અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ફિલ્મ છે સૌદાગર.
1: ચલ બીરુ હે રાજુ,

0: قتل کیا تھا اور قاتل کون تھا یہ ہم سے زیادہ تم جانتے ہو, اور رہی اتہاس کی بات, یہ ٹھاکر راجیشور سنگھ اتہاس بتاتا نہیں.
1: ભાઈ મજા આવીને ગીત સાંભળવાની. મેં કહ્યું હતું ને દરેક ના મોઢે ચડેલું આ ગીત છે. તો શ્રોતા મિત્રો, આપણે મોહમ્મદ અઝીઝના સ્વરમાં ગવાયેલા જાણીતા ગીતની વાત જ્યારે નીકળી જ છે, તો ચલો હજી પણ એક આટલું જ સરસ, આટલું જ ધમાકેદાર અને આટલું જ લોકભોગ્ય ગીત આપણે સાંભળી લઈએ. મોહમ્મદ અઝીઝ, અનુરાધા પૌડવાલ, નીતિન મુકેશ અને સાથીઓના સ્વરમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના. ફિલ્મ છે રામ લખન.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો,
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: આકાશવાણી રાજકોટ મળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહમ્મદ અઝીઝ અને સાથીઓનો સ્વર ફિલ્મ હિનાના આ ગીતમાં. તો માણીએ આ ગીત.

કાર્યક્રમમાં આગળ વધીએ અને સાધના સરગમ મોહમ્મદ અઝીઝ, સુદેશ ભોંસલે અને સાથીઓનો સ્વર સાંભળીએ, રાજેશ રોશનના સંગીતમાં અને ઇન્દિવરની શબ્દરચનામાં રચાયેલા કરણ અર્જુન ફિલ્મના આ ગીતમાં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંત તરફ જઈએ અને સાંભળીએ કાર્યક્રમનું આ અંતિમ ગીત મોહમ્મદ અઝીઝના સ્વરમાં, જેને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે. ફિલ્મ છે સ્વર્ગ. તો સાંભળીએ આ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, હિન્દી ફિલ્મ સંગીતને પોતાના અવાજથી યાદગાર ગીતોનો ખજાનો આપનાર મોહમ્મદ અઝીઝ 27 નવેમ્બર 2018ના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલી નીકળ્યા. તો આજે એમના જન્મદિવસ નિમિત્તે એમને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપીએ અને મનોરંજન કાર્યક્રમ અહીંયા જ સંપૂર્ણ કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 10:30નો સમય થયો છે. હવે માણીએ ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ગુજરાતી ફિલ્મી સંગીત આપણી ગુજરાતી ભાષાની ધરોહર સમા ગીતોનો કાર્યક્રમ આપણે હવે માણવાનો છે. તો કાર્યક્રમનું સૌપ્રથમ ગીત માણીએ આશા ભોંસલેના સ્વરમાં, શબ્દ અને સંગીત રચના અવિનાશ વ્યાસની. ફિલ્મ છે જેસલ તોરલ.

ગુજરાતી ફિલ્મ સંગીતા કાર્યક્રમમાં હવે સાંભળીએ હોથલ પદમણી ફિલ્મના આ ગીતમાં દિવાળીબેન ભીલનો સ્વર, સંગીત રચના અવિનાશ વ્યાસની, માણીએ આ ગીત.

0: 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણની પાંખે. કાર્યક્રમમાં હવે સાંભળીએ હેલ્લારો ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો છે શ્રુતિ પાઠકે. મેહુલ સુરતીનું સંગીત અને સૌમ્ય જોશીના શબ્દો. માણીએ હેલ્લારો ફિલ્મનું આ ગીત.

0: આટલું સુંદર મજાનું ગીત સાંભળ્યા પછી હવે ફરી એક વખત સાંભળીએ આવું જ સુંદર ગીત રતિકુમાર વ્યાસ અને મધુબાલાના યુગલ સ્વરમાં, ઇન્દ્રકુમારની સંગીત અને કરશનદાસ માણેકની શબ્દરચના. ફિલ્મ છે મૂળું માણેક. આ ફિલ્મનું માણીએ આ ગીત.
1: અંગ્રેજ જાગર નમાત.

આ કાર્યક્રમમાં હવે સાંભળીએ અવિનાશ વ્યાસના શબ્દ અને સંગીતમાં રચાયેલ સુલોચના ચોણકરના કંઠે સજાવાયેલ મળેલા જીવ ફિલ્મનું આ ગીત.

કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ હર્ષિદા રાવલ અને સાથીઓનો સ્વર. અવિનાશ વ્યાસનું સંગીત ફિલ્મ છે માં બાપ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશના સ્વરમાં ગવાયેલું ગીત, જેને સંગીત આપ્યું છે મહેશ અને નરેશે. શબ્દરચના કાંતિ અશોકની, ફિલ્મ છે જિગર અને અમી.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંત તરફ જતા સાંભળીએ કિશોર કુમારનો સ્વર અવિનાશ વ્યાસના શબ્દ અને સંગીતમાં. ફિલ્મ છે મોટા ઘરની વહુ.
1: એ એ એ એ એ ઓરી આવે તો તને વાત કહું ખાનગી.
2: એ જૂનાગઢના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

0: શ્રોતા મિત્રો, આ ગીતની સાથે જ ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીંયા સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. અમારા હવે પછીના કાર્યક્રમો સાંભળી શકશો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી બસ થોડી જ ક્ષણોમાં.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 340થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 105 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાનના સમકક્ષ પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાટાઘાટો કરશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગરયાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે ઉંડાવલી હેલીપોર્ટ ખાતે હેલિકોપ્ટર કામગીરી માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ પિન્સ સાધન અભિગમ પ્રક્રિયાને મંજૂરી આપીને ભારતે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સેફટી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ભાર મુકાયો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 32 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. ભાવનગરના સરતાનપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. અમદાવાદના ગોતા આશ્રયગૃહમાં એમસી દ્વારા આશ્રિતોનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંકોકથી આવેલા મુસાફરની ધરપકડ. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરવામાં આવી. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આગળ વધવાની સંભાવના. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા અને જૂનાગઢના વંથલીમાં 1.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે આપણે લક્ષ્મીકાંત પ્યારેલાલના કેટલાક સંગીતબદ્ધ કરેલા ગીતો સાંભળીશું.

ફિલ્મ સંગીતના પ્રારંભે આપે સાંભળ્યું લતા મંગેશકર અને શૈલેન્દ્રસિંહના સ્વરમાં બોબી ફિલ્મનું ગીત, જેની શબ્દરચના હતી આનંદ બક્ષીની અને સંગીતબદ્ધ કર્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે. હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ દાગનું ગીત, જેને બોલ લખ્યા છે સાહિર લુધિયાનવીએ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમનું હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મનું નામ દો રાસ્તે. ગીત લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં, શબ્દરચના રાજેન્દ્ર કૃષ્ણની અને ફિલ્મનું નામ છે ઇંતકામ.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ કર્ઝનું ગીત કિશોર કુમારના સ્વરમાં, શબ્દરચના આનંદ બક્ષીની અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે હવે હિન્દી ગેરફિલ્મી ગીતોનો, જેમાં આજે આપણે માણીશું ગઝલ. કલાકાર છે જગજીત સિંઘ અને ચિત્રા સિંઘ.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યા જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં ફિરાક ગોરખપુરીની ગઝલ. હવે સાંભળીએ અમીર મીનાઈની રચના જગજીતસિંહના સ્વરમાં.

હમણાં જ આપે ચિત્રા સિંહના સ્વરમાં ફિરાક ગોરખપુરીની ગઝલ સાંભળી. હવે સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં કફિલ અઝહેરની ગઝલ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો ગઝલ. હવે સાંભળીએ તારીખ બદાયુની રચના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ સઈદ રાહીની ગઝલ, જગજીતસિંહના અને ચિત્રાસિંહના સ્વરમાં.

0: रुख दे कोई।
1: ગઝલ સાથે આજનો ગેરફિલ્મી હિન્દી સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 12 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 270થી વધુ પોઇન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 80 પોઇન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઇ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 11 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદ અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દિલ્હી સચિવાલય ખાતે ગ્રીન ડ્રાઇવ પોર્ટલ લોન્ચ કર્યું. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારની મેટાને નોટીસ. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ. ઇરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત અને 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવક 27% વધારો થયો. દેવભૂમિ દ્વારકામાં વાડીનારથી હરસદ સુધીના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી. ભાવનગર અને મુંદ્રામાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ભાવનગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો, જ્યારે મુંદ્રામાં 67.62 લાખના વિદેશી દારૂ અને વાહનો સાથે 3 શખ્સો ઝડપાયા. અમદાવાદની ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ નિરૂપમા શેઠના સ્વરમાં પ્રિયકાંત મણિયારની રચના.
1: કવિ પ્રિયકાંત મણિયારની આ પ્રિયતમ રચના છે. વા મિજાજ અને ભાવ વિહવળતાથી આ ગીત અને મિજાજમાં આ ગીતને સંગીતબદ્ધ કરી રજૂ કરીએ છીએ. રચનાનું લય માધુર્ય સંગીતની અનુપમ સૃષ્ટિમાં લહેકી ઉઠે છે. કૃષ્ણ અને રાધાના સખ્યનો વિસ્તાર અને પ્રેમનું અદ્વૈત આ મોતી સમી રચનાની વિશેષતા છે.

હમણાં જ આપે નિરૂપમા શેઠના સરમાં પ્રિયકાંત મણિયારની રચના સાંભળી. સંગીત હતું અજીત શેઠનું. હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના

હમણાં જ આપે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના સાંભળી. સંગીત હતું અવિનાશ વ્યાસનું. હવે સાંભળીએ ભુપેન્દ્રસિંહના સ્વરમાં જગદીશ જોશીની રચના.

હરિહરનના સ્વરમાં આ રચના સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે બહેનો માટેના ખાસ કાર્યક્રમ સહિયરનો. તો પ્રસ્તુત છે કાર્યક્રમ સહિયર.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
0: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે.
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
0: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
1: અને હું છું અટલ શર્મા. ભાવનાબેન, આપણે છે ને મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરતા હોઈએ છીએ, ઘણા દિવસો એવા ઉજવતા હોઈએ છીએ, ઘણી વાર એવા સ્લોગન કે નિબંધ પણ માણસો લખતા હોય છે, પણ મને એમ થાય કે એ બધું છે ને ઓન પેપર હોય છે, પણ આપણે જો ધરાતલ ઉપર કોઈ એવા વ્યક્તિને મળી લઈએ કે જે સાચેને આવું કામ કરતા હોય, તો મને લાગે છે કે ઘણી બધી જે આપણી અંદર ગેરમાન્યતાઓ છે ને આ વસ્તુને લઈને એ પણ દૂર થાય, અને સાંભળનાર બહેનો છે એને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક પ્રેરણા પણ મળે.
0: સાચી વાત છે અટલબેન, અને ખાસ તો આપણે આપણા સહિયર કાર્યક્રમમાં આવા જ બહેનો સાથે આપણે વાતો કરીએ છીએ, તેમના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, તેઓ જે કામગીરી કરે છે તેમાં અનેક પડકારો પણ આવતા હોય છે, તો આ બધી વાત જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે શૂન્યમાંથી સફળતા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે,
1: કેટલા પડકારો આવે છે,
0: કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અટલબેન, એક વસ્તુ છે કે આ બધામાંથી પસાર થયા પછી જ્યારે આપણે સફળ બનીએ ને તો એનો આનંદ એક અલગ જ હોય છે.
1: અને મારા ખ્યાલથી શ્રોતા મિત્રો સમજી ગયા હશે કે આવા જ એક બેનને આપણે મળવાના છીએ, પણ એ બેન છે ને એને લઈને જે આવનાર બેન છે ને એ પણ એટલા પ્રેરણાત્મક કાર્ય કરે છે.
0: અને ખરેખર અટલબેન, એક મહિલા છે એ બીજી મહિલાને આગળ વધારે, એને મદદ કરે, તો એ ખરેખર આપણે સાચું સ્ત્રી સશક્તિકરણ કહેવાય. તો આજે આપણા આકાશ

0: આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આવું જ સ્ત્રી સશક્તિકરણનું કામ કરતા સુમિત્રાબેન ઠક્કર, જેઓ મહિલા સ્વરાજ મંચ સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 દાયકાથી તેઓ મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ખેતી તેમજ અનેક સેવાકીય કાર્યો તેમજ રાજકીય નેતૃત્વમાં તેઓ તાલીમ પણ આપતા હોય છે. આનંદી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. આવી અગણિત કામગીરી સાથે તેઓ જોડાયેલા છે. તો સુમિત્રાબેન ઠક્કર, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્તે.
2: નમસ્તે
1: સુમિત્રાબેન, તમે ફોન ઉપર વાત કરી કે ખૂબ એક પ્રેરણાત્મક બેનને તમે લઈને આવવાના છો. બેન પણ આવી ગયા છે, તો એમનો પહેલા પરિચય અમને કરાવો.
2: તમે બહુ સરસ વાત કરી કે દીવેથી દીવો પ્રગટે. એટલે અમે જયારે આનંદી સંસ્થા 30 વર્ષ પહેલા શરૂ કરી ત્યારે જ આ 1995 મહિલા પંચાયતનું 73 અમેન્ડમેન્ટ આવ્યું ને એમાં 33% બહેનો પંચાયતમાં આવે. આ બહુ મોટી તક છે. આર્થિક બહેનો તો સક્ષમ થાય, પણ રાજકીય નેતૃત્વ લઈને તો આખા ગામનો વિકાસ બહેનોના દ્રષ્ટિકોણથી થાય. કારણ કે ઘણી બધી બહેનોની પરિસ્થિતિ નબળી અને નીચું સ્થાન માનવામાં આવે છે. હવે ઘણી બહેનો પ્રયત્ન કરી રહી છે, તો એવા જ સંજોગોમાં અમે સિયોર તાલુકામાં કામ શરૂ કરેલું અને ત્યાં તૈયાર થયા પછી એક ફેમિલાબેન હુનાણી કરીને પોતે જે અત્યારે અમારી સાથે મહિલા સ્વરાજ મંચ નામનું એક મંચ બનાવ્યું. એ લોકોએ જે બધી ચૂંટાયેલી બહેનોએ 2 હરોળની ભેગી થઈને બહેનોએ નક્કી કર્યું કે આપણે એક એવું સંગઠન બનાવ્યું જેને લીધે નવી પંચાયતમાં બહેનો આવે એને મોકો મળે. નહીંતર આપણે ઘણીવાર જોઈએ છીએ છાપામાં અને વાંચતા હોઈએ છીએ કે પંચાયત મહિલાઓ વહીવટ કરવાના બદલે પતિ સરપંચ નામ પૂરતું અને કાગળ પર. પણ એમણે ઠાની લીધું હતું અને સિયોર તાલુકો આમ થોડો પ્રખ્યાત એટલે જરાક એવા પડકારો પણ આવે. પણ ત્યાં અમુક બહેનો એવી હતી પોતે અમુક સમસ્યામાં આવી અને અમે એક ન્યાય સમિતિ પણ ચલાવતા હતા, તો એમાં જે ફેમિલાબેન પોતાની વાત તો કરશે જે આવ્યા અને એમને આ રંગ લાગી ગયો, તો પોતે એ પ્રવૃત્તિઓમાં આગળ વધતા વધતા ગામના વિકાસના ઘણા કામો કર્યા. અને એમણે મને લાગે છે કે બહુ સારા ઉદાહરણો ગ્રામસભાઓમાં મહિલાઓની ભાગીદારીને એમના એજન્ડા લઈ જવા, જે આપણે ઘણા જ વર્ષોથી એવું ઈચ્છીએ છીએ દેશમાં સરકાર શ્રીએ આવું બહુ જ ઈચ્છે છે અને એને એમણે સાકાર કરવા માટેનું પણ બીડું જપ્યું છે. એટલે એક બહુ આવકારદાયક વાત છે. વધારે તો આપણે ફેમિલાબેનના મોઢે જ સાંભળીએ એટલે વધારે મજા આવશે.
1: તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ. નમસ્તે બેન.
3: નમસ્તે
1: ફેમિલાબેન. સૌથી પહેલા તો આપના ગામ વિશે થોડીક માહિતી આપો અને આપના વિશે થોડીક માહિતી આપો.
3: હું રામધરી ગામની વતની છું. સિંહોર તાલુકો, ભાવનગર જિલ્લો અને ગામ રામધરી. હું પહેલા ઘરેલુ બેન તરીકે ઘરમાં જ રહેતી હતી. મારા લગ્ન 2001 થયા હતા અને 2004 મારા પિયરમાં મારા પપ્પા સાથે જ રહેતી હતી. પછી મહિલા સ્વરાજ મંચ નામનું જે સંગઠન છે એ લોકો ગામમાં ફિલ્ડમાં આવતા અને ગામમાં બધા બહેનોને મળતા હતા, એટલે એમને મારી સાથે પરિચય થયો અને એ લોકોએ એવું કહ્યું કે તું અમારા મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં જે મિટિંગો, તાલીમો, ટ્રેનિંગો થાય છે એમાં આવ અને જોડા. ત્યારે મેં એવું કીધું કે ના, બહાર તો હું નથી જતી, કારણ કે હું એક મુસ્લિમ જ્ઞાતિમાંથી આવું છું. એટલે અમારી જ્ઞાતિમાં એવું હોય, પડદા પ્રથા હોય અને ઘરની બહાર નહીં જવાનું, દીકરીઓને ઘરમાં રહેવાનું, એવી બધી અમારી જ્ઞાતિની રૂઢીને એવા રિવાજો છે. છતાં પણ મારા પપ્પાએ એવું મને કીધું કે ના, આપણે એવું નથી કરવાની, તું બહાર જા. અને મારા પપ્પા મને મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં, અમે એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ સિંહોર તાલુકા પંચાયતમાં, તો એમાં મને એ લઈ ગયા અને હું એક દિવસ ત્યાં બેઠી. પછી બીજા દિવસે અમારી ઓફિસમાં રાજકોટમાં તાલીમ હતી, ત્યાં અમારા સંગઠનના બહેનો હતા, એમણે એવું કીધું કે અમારી સાથે આવો અને ટ્રેનિંગ લ્યો એટલે બધું શીખો એમ. ત્યારે મેં એવું કીધું કે ના ભાઈ, હું એકલી ન જાઉં. પણ પપ્પાએ એવું કીધું કે ના, આપણે બહાર નીકળવું જોઈએ અને જવું જોઈએ. એટલે પછી હું ત્યારથી 2007 મહિલા સ્વરાજ મંચ સંગઠનમાં જોડાયેલી છું અને હાલની હું મહિલા સ્વરાજ મંચની મંત્રી છું છેલ્લા 5 વર્ષથી. અને અત્યારે જે ગયા સાલ 2025 જૂનમાં ચૂંટણી આવી એમાં હું ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ચૂંટાઈને આવી, 108 મતથી વિન થઈ.
0: વાહ વાહ.
3: અને અત્યારે ગ્રામ પંચાયતમાં પણ કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચ સંગઠન જે છે એમાં પણ છેલ્લા 18 વર્ષથી કામગીરી કરી રહી છું. અને હું રામધરી ગામની વતની છું તો રામધરી ગામમાં અમારે વસ્તી છે 3000 ની વસ્તી છે અને અત્યારે જે અમે

0: પંચાયતમાં કામ કરી રહ્યા છે, તો મહિલા સ્વરાજ મંચમાં હું જોડાય ત્યારથી હું ગ્રામ સંગઠનમાં કામ કરતી અને ગામનો વિકાસ, મહિલાના વિકાસ, મહિલા નેતૃત્વ, મહિલા આગળ કેવી રીતે આવે અને મહિલા હિંસાથી દૂર રહે, મહિલા પર જે હિંસા થતી હોય એ હિંસા દૂર થાય અને મહિલા કાયદાનો ઉપયોગ કરતી થાય, મહિલા પોલીસ સ્ટેશન સુધી કોર્ટ સુધી જતી થાય એવું મારું કામ છે. અને જે પીડિત મહિલા છે એમને પણ હું ન્યાય અપાવવાનું કાર્ય કરી રહી છું. અને જે અમારું ગામ છે રામધરી, તેમાં ઘણા બધી જ્ઞાતિના અલગ અલગ લોકો છે, પણ એ સારી રીતે અમે બધા સંપથી રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ ભેદભાવ કે એવું કોઈ છે નહીં. અને જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા ત્યારથી ગ્રામ વિકાસના કામો અમે કરી રહ્યા છીએ અને મહિલા ગ્રામસભા, ગ્રામસભા મહિલાને આ પંચાયતમાં જવાનું, અને જ્યારે ગ્રામસભા થાય ત્યારે આપણે અમે એક દિવસ આગળ મહિલા ગ્રામસભા કરતા હોઈએ અને મહિલાના મુદ્દા છે એ લઈ અને લેખિતમાં લેતા હોઈએ. અને દરેક ગામમાં સંગઠન બનાવ્યા છે, તો સંગઠનની બહેનો 25-30 બહેનો ભેગી થાય અને અલગ અલગ વોર્ડના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતે બહેનો લખે અને લેખિત કરીને અમે બીજા દિવસે ગ્રામસભામાં એ રજૂ કરતા હોઈએ અને મહિલાને મુદ્દાને આગળ લઈ જવાનું કામ કરતા હોઈએ છીએ.
1: તો ફેમિલાબેન, કેવા કેવા મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય સમસ્યા હોય છે?
0: મુખ્ય સમસ્યામાં તો મેઈન છે કે પીવાનું પાણી, ચોખ્ખું પીવાનું પાણી મહિલાને. પછી પહેલા તો ગામોમાં એવું હતું કે 12 લોકો બહેનો છે એ શૌચાલય માટે બહાર જતા હતા ખુલ્લામાં, તો આપણે બહેનો માટે શૌચાલય ઘરે ઘરે બનાવ્યા છે. પછી શેરીઓમાં બ્લોક છે, ગટર વ્યવસ્થા છે. પછી જે ગટરનું કામ કરતા હોય, જયારે ગટર ભરાય અને ઉભરાતી હોય ત્યારે જે લોકો ગટરનું કામ કરવા આવતા હોય એ ખુલ્લામાં કામ કરતા હોય છે, એટલે એ માટે આપણે પંચાયતમાં એવા ઠરાવ કરાવ્યા છે કે ભાઈ એ લોકોને કીટ મળે જેમાં સ્વચ્છતાને લઈને, એ લોકોને પણ સ્વચ્છતાની જરૂર હોય તો એ લોકોને માસ્ક મળે, પછી પહેરવાના ગ્લોવ્સ એવું બધી વસ્તુ એ લોકો ઉપયોગ કરી અને ગટરનું કામ જે ગંદકી હોય એ દૂર કરે, કારણ કે એ પણ એક માણસ જ છે. હા, એટલે એવું બધું કામ કરીએ. પછી મહિલાના નામે આવાસ, તો બહેનોના નામે આવાસ થાય, મહિલાના નામે પ્લોટ મળે, જે 100 ચોરસવારના પ્લોટ હોય છે એ મહિલાના નામે થાય, મહિલાના નામે આવાસ બને, મહિલા હિંસાથી મુક્ત થાય, એવા અલગ અલગ અમે કામો કરતા હોઈએ છીએ.
2: વાહ. પણ એટલે તમે, મને લાગે છે કે ફેમિલાબેન, એક ગામમાં યુવતીઓની, મહિલાઓની સુરક્ષા માટે એ લોકોએ જે મહિલા સભામાં વાત કરતા હતા કે બહેનોને તકલીફ પડે છે એટલે દરેક સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, તો એ માટે એ લોકોએ સરસ કામ કર્યું છે, એ જણાવો ને.
0: એટલે અમે જયારે દર મહિને અમે પંચાયત મીટિંગ બોડી બેસીને પંચાયત મીટિંગ કરતા હોઈએ છીએ, એમાં અમે એવા ઠરાવો કર્યા છે કે જયારે રાત્રિના બહેનોને બહાર જવું હોય, દીકરીઓને બહાર જવું હોય, તો સુરક્ષાનો થોડોક આપણને પ્રશ્ન આવે, એટલે કે ગામે વોર્ડ વાઇઝ થાંભલા હોય એના ઉપર સ્ટ્રીટ લાઇટ, સોલર લાઇટ અને સ્ટ્રીટ લાઇટ મૂકી છે ગામોમાં. પછી એક પંચાયતમાં અલગ અલગ સમિતિની રચના કરવાની હોય છે, તો અમે એમાં તકેદારી સમિતિ છે, એસએમસી સમિતિ છે, પાણી સમિતિ છે, અલગ અલગ સમિતિ, એમાં એક મહિલા સુરક્ષા સમિતિ આવે છે, મહિલા સુરક્ષા સમિતિની રચના કરેલી છે. એમાં મહિલા સુરક્ષા સમિતિમાં 11 બહેનો સક્રિય રીતે કાર્ય કરે છે અને ગામોમાં ઘરેલું ઝઘડા, નાના નાના ઝઘડા થતા હોય, માનો કે સાસુ વહુના હોય, નણંદ ભાભીના હોય, એવા ઝઘડા એ લોકો ગામમાં ને ગામમાં નિવારણ થઈ જાય અને આગળ ન જવું પડે, એટલે એ સમિતિ બેસે અને એનું પંચાયતમાંથી અમને એક બેનર બનાવ્યું છે પંચાયતના ખર્ચે, આપણે પંચાયતમાંથી આપણને એક રજીસ્ટર આપવામાં આવ્યું છે અને દર 3 મહિને એ મહિલા સુરક્ષા સમિતિની બેઠક થાય છે. મહિલા સ્વરાજ મંચ દ્વારા મહિલા સુરક્ષા સમિતિને તાલીમ ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ બહેનો અત્યારે તૈયાર થઈ છે અને દર 3 મહિને એ બેઠક થાય છે અને બેઠકમાં જે મહિલાના મુદ્દા છે એ લેવાય છે અને જે નાના નાના ઘરેલું ઝઘડા હોય છે એના સમાધાન થાય છે. પછી મહિલા, જે આપણે મહિલા હેલ્પલાઇન છે 181 112 એનો ઉપયોગ કરતી હોય છે અને એ ગાડી બોલાવતી હોય છે અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ઘણા આપણે ઘરેલું ઝઘડાઓનો પણ ઉકેલ લાવ્યા છે અને અત્યારે એ રજીસ્ટરમાં પણ નોંધાય છે અને બેનર પણ લગાવાય છે.
1: ખૂબ સરસ વાત છે. સ્ટ્રીટ લાઇટ આપણે શહેરમાં રહેતા હોય ને તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે પણ બેને જેમ કીધું કે ગામડાની પરિસ્થિતિ અલગ હોય અને ગામડાની જે બહેનો છે એમની સમસ્યાઓ પણ એક અલગ હોય
3: અને અટલબેન નાના વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે,
0: પણ જો આવી કામગીરી કરવા

આમાં આવે, નાની નાની વાતને ધ્યાનમાં લઈને જો કામગીરી કરવામાં આવે તો ખરેખર આખા ગામને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ, સગવડતા પૂરી પાડી શકીએ. પણ ફેમિલાબેન, એક વસ્તુ એ પૂછવાનું મન થાય કે આપ જે રીતે કીધું કે ઘરમાંથી ચાર દિવસ

0: બેનર પણ લગાવાય છે.
1: ખુબ સરસ વાત છે. સ્ટ્રીટ લાઈટ આપણે શહેરમાં રહેતા હોય ને તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે સ્ટ્રીટ હોય જ ને. પણ બેને જેમ કીધું કે ગામડાની પરિસ્થિતિ અલગ હોય અને ગામડાની જે બહેનો છે એમની સમસ્યાઓ પણ એક અલગ હોય.
2: અને અટલબેન, નાના વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે, પણ જો આવી કામગીરી કરવામાં આવે, નાની નાની વાતને ધ્યાનમાં લઈને જો કામગીરી કરવામાં આવે તો ખરેખર આખા ગામને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ, સગવડતા પૂરી પાડી શકીએ. પણ ફેમિલાબેન, એક વસ્તુ એ પૂછવાનું મન થાય કે આપ જે રીતે કીધું કે ઘરમાંથી ચાર દિવાલમાંથી આપ બહાર નહોતા નીકળ્યા, પછી તમે જ્યારે બહાર નીકળ્યા આટલી બધી કામગીરી કરી તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એ સરળ તો નહીં જ હોય, એના વિશે થોડી વાત કરો.
0: એટલે એમાં એવું છે કે જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને મુશ્કેલી આવે, તકલીફ આવે, અને પોતાને પણ એવું થાય કે આપણે બહાર નથી જવું. પણ મારા ઘરનાનો મને એટલો સપોર્ટ હતો, મારા ભાઈઓનો, મારા પપ્પાનો, મમ્મી તો મને પહેલેથી જ નથી, એટલે મારા મમ્મીને તો 20 વર્ષ થઈ ગયા, એટલે પપ્પાનો એટલો ટેકો હતો. અને બીજું, એક મહિલા સ્વરાજ મંચની જે ટીમ છે એમાં સુમિત્રાબેને અમારા આવી જાય, એ લોકોનો મને એટલી બધી હિંમત ને ટેકો આપ્યો હતો, મને બહાર નીકળવામાં સરળતા રહી. પણ જ્યારે હું બહાર નીકળતી ને ત્યારે ગામ લોકો એવું પેલા વાતું કરતા કે લ્યો બેનો તો થેલા લઈને નીકળી જાય છે, એટલે થેલા નાખીને નીકળી ગયા એવું. પણ પહેલેથી મારું થોડું ગામમાં એટલું વર્ચસ્વ હતું કે ભાઈ આ દીકરી તો બહુ ડાય છે અને બહુ સંસ્કારી છે, એટલે એટલું બધું મુશ્કેલી નહોતું. પણ જ્યારે બહાર નીકળી ત્યારે લોકો વાતો કરે કે બહેનોને તો બહાર જવાય નહીં, ઘરમાં રહેવું પડે, અને મને ગામનો ટેકો હતો. પણ જે અમારા સંબંધીઓ હોય ને એ લોકોનું એવું કહેવાનું હતું કે આપણે તો બહાર જવાય જ નહીં, બુરખામાં રહેવાનું હોય. પણ અમારે એવી સિસ્ટમ નથી, એટલે હું બહાર નીકળી અને તોય ઘણો બધો બધા સગાવાલાનું એવું કહેવાનું હતું કે જો કેવી ફરે છે, આવી છે પાછી સાસરેથી તોય તે બિંદાસ ફરે છે, એને જરાય શરમ નથી એમ. ત્યારે હું એવું કહેતી હતી કે ભાઈ હું કામ કરવા જાઉં છું, હું છે ને મારી સેફટી અને હું મારી ઇજ્જત થી જ જાઉં છું અને હું સારું કામ કરવા માટે જાઉં છું. અને જે મહિલા ઉપર હિંસા થઈ છે, જે મેં સહન કરી છે ને, બીજી એવી કોઈ સ્ત્રી હિંસા નો સહન કરે, અને એ સ્ત્રીઓનો મારે બહાર કાઢવી છે. અને બહેનો, અમારા ગામડામાં એવું હોય કે બહેનો છે ને પોલીસ સ્ટેશન અને કોર્ટનું નામ લઈએ ને તો એ લોકો એવું કહેતા હોય કે કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી તો પહોંચવાનું જ નહીં, ભલે ઘરમાં ઘરમાં માર ખાવ, તમે ઘરમાં હિંસા સહન કરો. પણ મને એવું થાય કે હિંસા સહન કરવી ને એ પણ એક હિંસા નો સામનો કરવો અને હિંસા સહન કરવી એમાં ફરક છે. એટલે મને
3: એવું લાગે કે ફેમિલાબેન જે વાત કરે ને એમાં એક ન્યાય સમિતિ છે, એટલે મોટા ભાગે પછી જે બેનો આવે ને પોતાના દુઃખ દર્દ વાત કરવા માંડે ને અને સામે વાળાને બોલાવે, એટલે ડરથી જ સમાધાન ઘણા બધા થઈ જાય. પણ એવું જે બીજી વસ્તુ હોય પણ એક એવી છાપ તો ખરી જ કે જયારે, કારણ કે બહેનોને બહુ અતિ મુશ્કેલી હોય ને ત્યારે જ જાય ને, આ લોકો જે બને ત્યાં સુધી પગથિયાં ન ચડે એના માટે કોશિશ.
1: એટલે જ્યાં સુધી સમાધાન આપસી બાતચીત થી જે પરિવારમાં કલહ છે એ શાંત થતો હોય ત્યાં સુધી બધા એમ જ ઈચ્છે કે આપણે પોલીસ કે કોર્ટ સુધી ન કરીએ.
2: પણ અટલબેન, એ વસ્તુ સારી છે કે જયારે કોઈ પણ રસ્તો ન હોય અને જયારે પોલીસ નો કે કોર્ટ નો રસ્તો આપણે અપનાવવો પડે
1: એ પણ હિંમત હોવી જોઈએ.
2: એમાં ફેમિલાબેન લોકોને હિંમત આપે છે.
3: પેલા એક વખત પોતે બહાર નીકળવામાં ડરતા હતા, આજે રાત્રે ગમે ત્યારે કોઈ બેનની તકલીફ હોય ને તો પેલું કામ એ દોડીને કરે. અને બીજું જે એને મને લાગે છે કે બહુ મોટું યોગદાન છે આખા ગામમાં 100% સામાજિક સુરક્ષા, એટલે 100% વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન બહેનોને, એકલ બહેનોની કોઈ પણ મુશ્કેલી હોય તો એ તરત ત્વરિત એમને આવાસ ને પ્રશ્ન છે, એનું રાશન કાર્ડ છે, કારણ કે ઘણી જ બધી સરકારની યોજનાઓ છે
1: પણ લોકો સુધી પહોંચતી નથી અને ઘણીવાર લોકો પાસે કાગળ પણ પૂરા નથી હોતા, તો એ વિશે થોડીક વાત કરો.
0: મહિલા સ્વરાજ મંચ દ્વારા અમે તાલુકા પંચાયત સિંહોરમાં એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ. એમાં દર સોમવારે સરકારની વિવિધ યોજનાને લઈને અમે માહિતી આપતા હોઈએ, જેમ કે વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, આવાસનું છે, મફત પ્લોટ છે, રેશન કાર્ડ છે, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા કે મહિલાના નામે રેશન કાર્ડ બનાવવા, એવું બધું કામગીરી થાય છે. અને ગુરુવારે એક ન્યાય સમિતિ બેસે છે. ન્યાય સમિતિમાં અમારે એવો નિયમ હોય કે બેન જ્યારે પીડિત બેન આવે ને ત્યારે એમને સાંભળવાના, એનું કાઉન્સેલિંગ કરવાનું, પછી સામેના પક્ષને નોટિસ આપવાની, પછી સામેના પક્ષ

0: એટલે બંનેને સાથે બેસાડીને એનું કાઉન્સેલિંગ કરવાનું. બંનેનું કાઉન્સેલિંગ થાય એટલે બેનની ઈચ્છા હોય કે મારે સાસરે જવું છે અને પતિ તેડવા માંગતા હોય તો આપણે કાઉન્સેલિંગ કરી સમાધાન કરી સ્ટેમ્પ ઉપર, અને બંનેના બબ્બે કે પાંચ પાંચ સાક્ષી લાવી અને બેનને સમાધાન કરીને સાસરીએ મોકલતા હોઈએ, અને પછી દર અઠવાડિયે બેનનું ફોલોઅપ કરતા હોઈએ છ મહિના સુધી કે તમને કેવી રીતે સાસરીમાં રાખે છે, તમારી શું ત્યાં પરિસ્થિતિ છે, એવી કામગીરી સુરક્ષા સમિતિમાં થાય છે. અને પછી જો બેનની ઈચ્છા હોય અને સામેવાળો તેડવા ન માંગતા હોય તો પછી અમે કોર્ટ કાર્યવાહી કરીએ છીએ, અને કોર્ટમાં પણ બેનને તૈયાર કરવાના, બેનને કેસ દાખલ કરવાનો, બેનની મુદતમાં સાથે જવાનું, જ્યાં સુધી બેન પોતે તૈયાર થઈ જાય કોર્ટમાં જવા માટે, એકલા પોતે બોલી શકે અંદર જઈ શકે ત્યાં સુધી આપણે એની સાથે મુદતમાં પણ જતા હોઈએ અને બેનને તૈયાર કરતા હોઈએ. માનો કે અમારે વર્ષના 100 થી 102-5 એમ કેસ આવતા હોય તો એમાંથી 60-70% તો આપણી સમિતિ દ્વારા સમાધાન જ થતા હોય છે. 10 કે 12 કેસ વર્ષના હોય અમારે સિંહોર કોર્ટમાં અમે દાખલ કરતા હોઈએ અને બેનને તૈયાર કરીએ અને બેન જાતે જતા હોય છે.
1: ફેમિલાબેન, આટલા આત્મવિશ્વાસથી તમે કોર્ટમાં જાઓ કે પોલીસ પાસે જાઓ તો પૂછવાનું મન થાય તમે કેટલું ભણેલા.
0: હું તો અત્યારે 11th ધોરણ સુધી જ ભણેલી છું. કોર્ટમાં પીએલવી તરીકે હું 5 વર્ષથી કાર્યરત છું અને જજ સાથે પણ અમારી મીટિંગ થાય છે, અને કઈ એવા અટલ મુદ્દા હોય જે આમ સુલઝી ન શકે એવા હોય તો જજ અમને મને કહેતા હોય છે કે બેન તમે આમનું સમાધાન કરાવો. અને એક જિલ્લા લેવલે મીડિયેશન સેન્ટર પણ ખોલેલા છે, તો મીડિયેશન સેન્ટરમાં જે લોકો પીડિત બહેનો હોય ને એ પતિ પત્નીને જ બેસવા દેતા હોય, પણ મીડિયેશન સેન્ટરમાં આપણી એટલી ઓળખ છે ને તો એ લોકો મને મીડિયેશન સેન્ટરમાં પણ બેસવા દે છે અને એમ કે બેન તમે સમાધાન કરો. વકીલથી સમાધાન ન થાય મહિલા સ્વરાજ મંચ સમિતિ થતું હોય છે.
2: ખુબ સરસ કામગીરી.
1: કામ કરવું હોય ને ભાવનાબેન, ભણતર કે તમારું આર્થિક સ્થિતિ કઈ નડતી નથી.
2: એટલે હજી હું એ જ પૂછવા જાઉં છું ફેમિલાબેન ને કે જયારે કોર્ટની વાત આવે, કોર્ટમાં કેસ કરવાની વાત આવે તો તમે સાથ તો આપો જ છો, પરંતુ ઘણીવાર એવું થાય કે સામા પક્ષવાળા પણ એનો વિરોધ કરતા હોય, કોઈ વખત એ લોકો પણ પોતાની વાત મૂકે અથવા તો કોઈ ધાક ધમકી આપે, કે ક્યારે એવો બનાવ બન્યો છે કે થોડુંક તમારે વિચારવું પડે કે હવે આમાં શું કરશું?
0: એટલે એમાં એવું છે કે પહેલા જ્યારે કોર્ટમાં 2007માં મારો પોતાનો કેસ મેં દાખલ કર્યો ને ત્યારે પપ્પા ગયા હતા કેસ દાખલ કરવા, ત્યારે મને હિંમત નહોતી, મેં કોર્ટે કોઈ દિવસ નહોતી જોઈ, પણ પછી મહિલા સ્વરાજ મંચ દ્વારા મને ટેકો મળ્યો અને હું કોર્ટમાં ધીરે ધીરે જતી થઈ અને પછી બહેનોના કેસ લેવા માંડી, અને બહેનોને જેમ જેમ ટ્રેન કરવા લાગી એમ મારામાં પણ હિંમત આવી અને બહેનોમાં ગામની બહેનોને પણ મેં હિંમત ઊભી કરી અને ગામની બહેનોને એવું કીધું કાયદા બન્યા છે ને બહેનો માટે જ છે, એટલે આપણે પોલીસ સ્ટેશનનો કે કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એમ. અને અત્યારે બહેનો કોર્ટનો ઉપયોગ કરતી થઈ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરતી થઈ છે, પણ જયારે અમે કોર્ટમાં જઈએ છીએ ને ત્યારે સામે પક્ષવાળા જે ભાઈઓ આવ્યા હોય છે ને એ લોકો એવું કહે છે કે આ બેન છે ને એ જે મારી પત્ની કે જે હોય તે પત્નીને ચડાવીને લાવ્યા છે ને એ જ એને શીખવાડે છે, અને બેન તમે અમારું સમાધાન કરાવી દો અમે તમને પગે લાગી એવું પણ કહેતા હોય છે. ત્યારે હું એવું કહું કે તમારે પગે લાગવાની જરૂર નથી, પણ તમે બેનને સારી રીતે રાખો અને એને ઘરમાં એ તમારું ઘરનું માણસ છે એવો દરજ્જો આપો ઘરની વ્યક્તિ તરીકે, તો કોર્ટ કાર્યવાહી કશું ન થાય, પણ તમે જયારે એને સામે એવું વર્તન કરો છો ત્યારે આ કોર્ટ સુધી તમારો મામલો પહોંચ્યો છે ને. એટલે ઘણી વાર ભાઈઓ સાથે, જ્ઞાતિ પંચો સાથે અને જિલ્લા તાલુકાના પ્રમુખ જે હોય છે એની સાથે પણ અમારે બેઠક કરવાની થતી હોય.
3: એટલે ઘણા પંચાયતના સરપંચ ભાઈઓ અહીંયા કેસ મોકલે છે કે ઘણી બધી જગ્યાએથી આવે કે અહીંયા આ લોકો, કારણ કે આપણે છે ને એક માનવીય અભિગમથી કરીએ છીએ, એવું નથી કે કાયદા કલમનો દુરુપયોગ કરવા માટે, અને પણ કાયદાની જાણકારીથી કરીએ છીએ, એટલે ખોટી રીતે કોઈને
2: હેરાન કરવા એવું
3: નથી કરતા. સાચો પક્ષ હોય તો ભાઈઓને પણ બેનને પણ સમજાવીએ છીએ,
2: બરાબર,
3: ભાઈ આ યોગ્ય નથી. એટલા માટે ઘણા બધા લોકો, અને એને મૂળ સમસ્યા છે ને ઘણીવાર લોકો નથી જાણતા, ઘણીવાર મા બાપ ને નથી કહી શકતા,
2: એ
3: બહેનોને આ લોકો દિલ ખોલીને વાત કરે છે, એટલે બહુ વધારે સારી રીતે કેસનો નિવેડો આવે છે.
2: વાહ વાહ, ખૂબ સરસ.
1: તો ખૂબ સરસ. આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ વ્યક્તિ કામ કરે એમાંથી આપણને જે પ્રેરણા મળે એ કદાચ લેખો વાંચવાથી, સ્લોગન કરવાથી કે નિબંધ વાંચવાથી.

0: પણ ન
1: નથી મળતો. તો અટલબેન, આપણે હવે સમય ઘણો થઈ ગયો છે, તો છેલ્લે આપણે મુલાકાત પૂરી કરીએ એ પહેલા ફેમિલાબેનને જણાવીએ કે અમારા શ્રોતાઓ માટે કોઈ એક સંદેશ આપો.
2: આજે અહીં આવી મને બહુ સરસ લાગ્યું, સારું લાગ્યું, અને મને અહીંયા ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું, અને આકાશવાણીનું નામ સાંભળ્યું હતું પહેલેથી, અને કોઈ દિવસ આકાશવાણી જોયું નહોતું, પણ આજે જોયું તો સરસ લાગ્યું. અને હું આજે એક બહેનોને સંદેશો આપવા માંગુ છું કે જો બહેનો છે પોતે હિંસા સહન કરશે અને કાયદાનો ઉપયોગ નહીં કરે તો સમાજ એટલો બધો કાંઈ હજી પણ સુધરો પણ નથી કે બહેનોને આઝાદી આપશે. એટલે બહેનોને જો આઝાદી જોતી હોય તો બહેનોએ આગળ આવવું પડશે, અને પંચાયતમાં પણ, ગ્રામ પંચાયતમાં પણ બહેનોએ આગળ આવીને પોતે સરપંચ સભ્ય બને. અને મારી એક એવી પણ ઈચ્છા છે કે હું ભવિષ્યની સરપંચ બનું, અને જે સરપંચ સભ્ય બને છે બહેનો એ પોતે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરે અને આગળ આવે. નારી શક્તિ જિંદાબાદ.
0: ખૂબ સરસ. અને મને લાગે છે કે આપણને જેમ ફેમિલાબેન સાથે વાત કરવાની મજા આવી, મિત્રોને પણ મજા આવશે, તો એમનો નંબર મિત્રોને લખાવી દે.
1: હા, ચોક્કસ. ફેમિલાબેનનો નંબર છે 94285 14315 9428514315. શ્રોતા મિત્રો, આપ ફેમિલાબેન હુનાની સાથે વાત કરી શકો છો, તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ફેમિલાબેન અને સુમિત્રાબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ માહિતી આપી, અમારી બહેનોને પ્રેરણા પણ મળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: આભાર. આપનો પણ આભાર. થેન્ક યુ.
1: અટલબેન, ખૂબ સરસ આજે નવી નવી વાતો જાણવા મળી. આપણે જ્યારે નાના ગામનું વાત વિચારીએ ને, તો આપણે ઘણી બધી વાતોની કલ્પના પણ નથી હોતી કે કેવી કેવી પરિસ્થિતિ ત્યાં ઊભી થતી હોય છે. તો આજે આ વાતચીત ઉપરથી આપણને એ પરિસ્થિતિનો પણ ખ્યાલ આવ્યો, કેટલું સરસ કામ થાય છે એનો પણ ખ્યાલ આવ્યો. પરંતુ હવે એક સરસ મજાનું ગીત સાંભળવાનો સમય છે, તો આપણે સૌ સાથે મળીને આ ગીત સાંભળી લઈએ.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઓર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારત ને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કી આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના

મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્યનિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઇલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ aiirnews_abadને ફોલો કરશો. યુક્રેનના ક્યુમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલીપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય

0: રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ સેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો એઆઈ દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના ક્યુમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપને ટ્યુન કિયા હૈ આકાશવાણી કા અહેમદાબાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

0: सुनिए
1: कहिए कहिए
0: सुनिए सुनिए
1: कहिए कहिए
0: सुनिए कहते।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે. આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો છે. આ અભિયાન અંતર્ગત 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરાશે. 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યારે 1 લાખ કિશોરીઓને સાયબર સ્ટોકિંગ, ઓનલાઈન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત પણ કરાશે. ભાવનગરના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરતાનપર પ્રાથમિક શાળામાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. તેમણે યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું. શ્રી દેવવ્રતે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો, તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું. તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે. વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી. ગત 5 વર્ષથી જિલ્લામાં રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચોમાસું હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું.
1: જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ 2 મરણ થયેલા છે. અને મુખ્યત્વે જે છે આ રોગના અત્યારે જોઈએ તો લોકોને જનજાગરણ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે અને લોકોને જે છે એના રોગના લક્ષણો જાણકારી આપવામાં આવે. આ પ્રકારના કોઈ પણ શંકાસ્પદ કેસીસ રૂટીન ડેલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે.
0: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ્સ શૌચાલય અપનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે. તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે. આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ.
2: પેલા અમારી ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000 ની સુવિધા મળી છે. તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને તકલીફ થતી નથી.
0: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત

નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે. વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે. ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો, તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર, હાંસોટ પંથકમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રાનો પ્રસંગ ઉજવાઈ ગયો. ભગવાનના રથ, નંદી ઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે. રથના પૈડાથી લઈ તેના શિખર સુધી રંગકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે, તો ભગવાનના વાઘા અને ઘરેણાને પણ ખાસ આકર્ષક લુક અપાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. ગત 21 જૂને રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રહલાદનગર બગીચા ખાતે કરાયેલી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વહેલી સવારે શ્રી શાહે પોતાના મત વિસ્તારમાં 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગ કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ. તેમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોની કામગીરી ટ્રેસ કરવા એક એપ બનાવવા માંગ થઈ હતી, જેનો કલેક્ટરે સ્વીકાર કરીને તેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ એપ બન્યા બાદ ધારાસભ્ય પોતાના વિસ્તારના કાર્યો ક્યાં સુધી પહોંચ્યા તે જાણી શકશે. પ્લાસ્ટિક પ્રદૂષણ અને પ્લાસ્ટિક કચરાને નાથવા ગુજરાત વડી અદાલતમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરાયું. તેમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની વિગત અદાલત સમક્ષ મૂકવામાં આવી, જેમાં કુલ 1,64,00,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો અને તેની સાથે જ 773 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરાયો, તેમજ 685 એકમને સીલ કરાયા હોવાનું અદાલતને જણાવાયું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું આ વખતે પ્લેસમેન્ટ કરાયું. સતત બીજા વર્ષે 1,000થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. વર્ષ 2026ના પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેમજ ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ 227 કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો. ગયા વર્ષે માત્ર 161 કંપનીએ આ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, તેમજ કંપની દ્વારા વિદ્યાર્થીઓને અપાતા પેકેજમાં પણ ધરખમ વધારો આ વખતે જોવા મળી રહ્યો. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદથી 600થી વધુ બાંગ્લાદેશના નાગરિકને ઝડપવામાં આવ્યા હતા. આ તમામને પકડીને દસ્તાવેજ ચકાસવાની કામગીરી ખૂબ લાંબી રહી હતી, જેથી હવે સરળતાથી બાંગ્લાદેશના નાગરિકની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગત મળી જશે. જો હવે તમે અમદાવાદ ટ્રેન મારફતે આવો છો તો, અને જો ક્યાંય ફરવા માટે જતા હોય અને તમારો સામાન મૂકવો હોય તો રેલવે મથક પર સામાન મૂકવા ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ

કરવામાં આવી છે. તેમાં પોતાનો સામાન મૂકવા 3 કલાકથી 24 કલાકના વિવિધ પ્રકારના સામાન માટેના ચાર્જ નક્કી કરાયા છે. 40 થી લઈ 280 રૂપિયા ચાર્જ લોકરમાં લેવાશે. જોકે મેન્યુઅલ લોકર રૂમમાં 15 થી લઈ 30 રૂપિયા સુધીનો ચાર્જ લેવાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની આશરે 1,750 જાહેર ઇમારતમાં રૂફટોપ વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સ્થાપિત કરવાની યોજના અમલમાં છે. હાલમાં લગભગ 50% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને વરસાદના આગમન પહેલા અંદાજે 1,000 જેટલી પ્રણાલી કાર્યરત થઈ જશે. બાકીની કામગીરી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ચાલુ રહેશે. આ પરિયોજનામાં મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય, ઝોનલ અને વોર્ડ ઓફિસો, હોસ્પિટલ્સ, શાળાઓ, ગ્રંથાલયો, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ પાણી પંપિંગ મથક જેવી વિવિધ જાહેર ઇમારતોનો સમાવેશ કરાયો છે. અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી. વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી શ્રી ગેહલોતે ઉત્તરપ્રદેશથી બીઈ અને એમટેકનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે ખૂબ જ અનુભવ છે. અગાઉ તેમણે સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે તેમજ ઇન્ટેલિજન્સમાં પણ ફરજ બજાવી છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

ગુજરાતી સુગમ સંગીતમાં હવે સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં હવે પછીની રચના, જેના લેખક છે કુતુબ આઝાદ.

આ ગઝલ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 3 થયા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ નિરંતર સાંભળી શકશો. સાંજે 4:58 મિનિટે આજ મીટર્સ પર ફરીથી મળીશું. નમસ્કાર.

0: નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે 4:59:36 થઈ છે. આ સાથે જ અમારી સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે, અભિવાદન છે. થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર પ્રસારિત કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં શક્તિ સિંહ. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत जापान संबंध बहुत विशेष हैं और आर्थिक साझेदारी की सफलता के कई शानदार उदाहरण मौजूद हैं. नई दिल्ली में आज भारत

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

धरती पर। तराने नए

મીડિયમ વેવ 373.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત, સ્વરકાર હસમુખ પાટડિયા. પ્રથમ સાંભળીએ આરજે નિમાવતની રચના, સ્વર આપ્યો છે દર્શના ગાંધીએ.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. જણાવીએ આપને આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. 6:30 મિનિટે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે. 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, ભુજ કેન્દ્રનું પ્રદાન. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીશું. ફિલ્મી ગીતોની સરગમ સારેગામાં 8:00, 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું સ્પોટલાઇટ. વિવિધ ભારતીય કાર્યક્રમોમાં આજ કે ફનકાર 9:30 મિનિટે કાર્યક્રમ કેન્દ્રિત રહેશે પાર્શ્વ ગાયક મહંમદ અઝીઝ પર. 10:00 છાયા ગીત. શ્રોતા મિત્રો, 10:30 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની સેકન્ડ સેમીફાઇનલ રમતનો આંખે જોયો અહેવાલ રમતના અંત સુધી. આ હતા અમારા આજના શેષ કાર્યક્રમો. આવતીકાલે એટલે કે 3 જુલાઈ 2026 શુક્રવારની સવારે 6:10 મિનિટે ભક્તિમય સંગીત અર્ચના, 6:35 મિનિટે શ્રીરામચરિત માનસ ગાન, ગાંધી વંદના પ્રસારિત કરીશું 6:45 મિનિટે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 મિનિટે જય સેવકના સ્વરમાં માણી શકશો હવેલી સંગીત, પર્યાવરણ વિષયક 5 મિનિટ 7:55 મિનિટે, પક્ષીઓની ચાંચ વિશે માહિતી આપશે રંગોલી તન્ના, 8:30 મિનિટે કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર ભૂપતભાઈ ધન્યા, 8:50 મિનિટે સંસ્કૃત સદૃષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત ડોક્ટર દુર્ગા જોશી પ્રસ્તુત સંસ્કૃત સાહિત્યમાં પ્રકૃતિ વર્ણનો આપ સાંભળી શકશો. નવને 15 મિનિટે પાર્શ્વ ગાયક અમિત કુમારના જન્મદિન અને અભિનેતા રાજકુમારની પુણ્યતિથિ નિમિત્તે સાંભળી શકશો વિશેષ ગીતો આપના મનપસંદ ચિત્રપટ સંગીત.

મનોરંજનમાં 10:30 મિનિટે કાર્યક્રમ અતીતના ઉવારેથી કવિશ્રી મેઘબિંદુ સાથેની પ્રેરક વૈદ્યની મુલાકાત સાંભળશો. શ્રોતા મિત્રો, આવતીકાલે બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 મિનિટે કાર્યક્રમ સહિયરમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન, 1:10 મિનિટે સુગમ સંગીત, 1:30 મિનિટે જય ભારતી કાર્યક્રમમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન, 2:40 મિનિટે ગુજરાતી બિનફિલ્મી ગીતો. શ્રોતા મિત્રો, આવતીકાલે સાંધ્યકાલીન સભામાં 6 વાગ્યે પ્રવીણ દાન માવલના સ્વરમાં લોકગીતો આપ માણી શકશો. 6:30 મિનિટે યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાવાણીમાં રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જેમાં શ્રેણી યુથ આઇકોન અંતર્ગત સાંભળશો આપ વિશ્વ શાંતિ અને વિજ્ઞાન, આ વિષય પર પ્રોફેસર શકુંતલા નીનેની મુલાકાત, નિર્માણ સુધીર દત્તા. 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં રાજકોટ કેન્દ્રનું યોગદાન રહેશે. ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો, આ વિશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર ચિરાગ રાજાણી સાથેની મુલાકાત આપ સાંભળી શકશો. નિર્માણ અટલ શર્મા. કાર્યક્રમ સારે ગામામાં માણશો ગાયક અમિત કુમારના જન્મદિન નિમિત્તે વિશેષ ગીતો 8 વાગ્યે. સ્પોટલાઇટ 9:15 મિનિટે પ્રસારિત કરીશું દિલ્હી કેન્દ્રથી. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 મિનિટે આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત રહેશે અભિનેતા રાજકુમાર પર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 મિનિટે ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 6:30 થઈ છે. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવ વાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છે ને દરરોજ લગભગ 20,000 વખત શ્વાસ લઈએ છીએ, અને આ દરેક શ્વાસની પાછળ એક નિસ્વાર્થ મિત્ર ઉભો છે, અને એ મિત્ર છે વૃક્ષ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો યુવાવાણી, અને હું છું આપની સાથે શુભમ ભટ્ટ. આજના આપણા યુવાવાણીના ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ એવા બે વિષયો ઉપર કે જે માત્ર પર્યાવરણ નહીં પરંતુ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા છે. તમને ખબર છે કે દર વર્ષે 1-7 જુલાઈ દરમિયાન સમગ્ર દેશમાં વન મહોત્સવ સપ્તાહ ઉજવવામાં આવે છે, અને 3 જુલાઈએ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માત્ર ખાલી તારીખો છે કે પછી આપણને કંઈક યાદ અપાવતી જવાબદારીઓ? એક પુખ્ત વયનું વૃક્ષ દર વર્ષે લગભગ 100-200 કિલોગ્રામ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. ભારત સરકારના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 અનુસાર ભારતમાં વન અને વૃક્ષ આવરણ દેશના કુલ ભૂમિ વિસ્તારના લગભગ 24.62% જેટલું છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા FAO અનુસાર વિશ્વમાં દર વર્ષે લાખો હેક્ટર જંગલોનું નુકસાન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે એક મોટો વૃક્ષ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન લાખો રૂપિયાનું પર્યાવરણીય યોગદાન આપે છે, જેમાં હવા શુદ્ધ કરવી, વરસાદને પ્રોત્સાહન આપવું, જમીનનું ધોવાણ રોકવું અને પક્ષીઓને

આશ્રય આપવાનું સામેલ થાય છે. ભારતમાં લગભગ 30 કરોડથી વધુ લોકો પોતાની આજીવિકા માટે સીધા કે આડકતરી રીતે જંગલો પર જ નિર્ભર છે. પણ દુઃખની વાત એ છે કે દર વર્ષે વિશ્વભરમાં કરોડો વૃક્ષો કપાઈ રહ્યા છે. આ વૃક્ષની યાત્રા આપણા માટે બહુ જ મહત્વની છે, એટલા માટે ક્યાંય જતા નહીં હું થોડી જ વારમાં આપની પાસે આવી રહ્યો છું આ મસ્ત મજાના ગીત પછી.

યુવાવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. હું શુભમ આપની સાથે. આપણે અગાઉ વાત કરતા હતા વન મહોત્સવ સપ્તાહની. તો આ વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં ભારતના તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી કે એમ મુનશી દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો. અને હાલની ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં વધારાના કાર્બન સિંક્સ ઉભા કરવા માટે કરોડો વૃક્ષો વાવવાના લક્ષ્યો નક્કી કર્યા છે. પણ આજે પણ પ્રશ્ન માત્ર વૃક્ષ વાવવાનો નથી, પ્રશ્ન એ છે કે શું આપણે તેને ઉછેરીએ છીએ ખરા, શું આપણે તેને બચાવીએ છીએ ખરા. કારણ કે એક વૃક્ષ વાવવું તો સરળ છે, પરંતુ તેને જીવંત રાખવું એ સાચી જવાબદારી છે. વૃક્ષની સાથોસાથ પર્યાવરણના જતન કરવા માટે બીજો એક સળગતો મુદ્દો આપણી વચ્ચે જ છે, એ છે પ્લાસ્ટિક. આવતીકાલે એટલે કે તારીખ 3 જુલાઈના રોજ વર્લ્ડ નો પ્લાસ્ટિક બેગ ડે છે. આપણે બધા જ આ વાતથી અવગત છીએ કે આપણા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો બધો વધી ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રોજબરોજના જીવનમાં આપણે સામાન્ય રીતે કેટલા બધા પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરતા હોઈશું. દુકાનમાં જવું, શાક લેવા જવું, કોઈક વસ્તુની ખરીદી કરવી અને હાથમાં આવી જાય છે એક પ્લાસ્ટિકની થેલી. પરંતુ શું તમે જાણો છો કે એક સામાન્ય પ્લાસ્ટિક બેગને સંપૂર્ણપણે નષ્ટ થવામાં 500 વર્ષ સુધીનો સમય લાગી શકે છે? હા મિત્રો, થોડી મિનિટ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલી સદીઓ સુધી ધરતી ઉપર ભાર બનીને રહી જાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP અનુસાર વિશ્વમાં અંદાજે દર વર્ષે 40 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને વિશ્વમાં દર વર્ષે અંદાજે 5 ટ્રિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. એટલે કે દર મિનિટે લગભગ આપણે ગણીએ તો 10 લાખથી પણ વધારે પ્લાસ્ટિક બેગો વપરાય છે. ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

0: જીપીસીબીના અંદાજ મુજબ દેશમાં દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને આપણા ભારત દેશમાં પણ દરરોજે દરરોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થાય છે, જેમાંથી નોંધપાત્ર ભાગનું કોઈ પણ રીતે યોગ્ય સંચાલન થતું નથી અને તે પ્લાસ્ટિકનો એક મોટો હિસ્સો સીધે સીધો નદીઓ, સમુદ્રો અને જમીનની અંદર પહોંચી જાય છે. યુએનઈપીના એક અહેવાલ મુજબ દર વર્ષે લગભગ 1 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો જે છે એ સમુદ્રમાં પહોંચે છે, જેના કારણે ઘણા બધા દરિયાઈ જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ગળી જાય છે. વિશ્વ વન્ય જીવ નિધિના અભ્યાસ મુજબ સામાન્ય માણસ દર અઠવાડિયે લગભગ 5 ગ્રામ જેટલા માઇક્રો પ્લાસ્ટિક પોતાના શરીરમાં અજાણતા લઈ જાય છે અને આખરે આ જ પ્લાસ્ટિક આપણા ખોરાક અને પાણીમાં પણ પહોંચે છે. તો પર્યાવરણના આ બંને સળગતા મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે એક ખાસ અતિથિ ઉપસ્થિત છે, જેમની સાથે આપણે સંવાદ કરીએ. શ્રોતા મિત્રો, આ સંવાદ હિન્દી ભાષામાં જ રહેશે કારણ કે આપણા અતિથિની માતૃભાષા હિન્દી છે. આકાશવાણી કે અમદાવાદ ઓર વડોદરા કેન્દ્ર સે પ્રસારિત યુવાઓ કે મનપસંદ કાર્યક્રમ યુવા વાણીમાં આપકા સ્વાગત હૈ. મેં શુભમ આપકે સાથ. આજ હમ એક એસે વિષય પર બાત કરને વાલે હૈ જિસકા હમારે જીવન મેં બહોત હી ઝ્યાદા મહત્વ હૈ, પર્યાવરણ. પર્યાવરણ કે સંરક્ષણ કે લિયે ભી યે જો વન મહોત્સવ સતા ચલ રહા હૈ ઉસકે લિયે હમારે સાથ પર્યાવરણ કે સંરક્ષણ કે ઉપર બાત કરને આજ હમારે ખાસ એક અતિથિ ઉપસ્થિત હૈ જિનકા નામ હૈ સુશ્રી પલ્લવી સિંહજી. પલ્લવીજી, આપકા બહોત બહોત સ્વાગત હૈ.
1: ધન્યવાદ શુભમ.
0: પલ્લવી જી પર્યાવરણ પ્રેમી ઓર સામાજિક કાર્યકર્તા હૈ. પર્યાવરણ સંરક્ષણ ઓર સ્વચ્છતા કે ક્ષેત્ર મેં ઉનકે ઉલ્લેખનીય યોગદાન કે લિયે ઉન્હે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન ઇન ગાંધીનગર કે બ્રાન્ડ એમ્બેસેડર કા પદ પ્રાપ્ત હુઆ હૈ. સુશ્રી પલ્લવી સિંહ લોગોં કો ઘર ઘર કમ્પોસ્ટ કેસે બનાના, બાયો એન્ઝાઇમ કેસે તૈયાર કરના, કચરા પ્રબંધન જૈસી સરળ એવમ ઉપયોગી પર્યાવરણીય ગતિવિધિઓ કે બારે મેં જાગૃત કરતી હૈ. उन्होंने अनेक कार्यशालाओं का संचालन भी किया हुआ है और उनके द्वारा जागरूकता वीडियो तथा लघु फिल्में भी व्यापक रूप से सराही गई है. उन्हें पर्यावरण और समाज सेवा के क्षेत्र में कई सम्मान भी प्राप्त हुए हैं, जिनमें अतुल्य वारसो नो योर आइडेंटिटी अवार्ड 2025 और स्वच्छता सर्वेक्षण अवार्ड 2021-2022 और विभिन्न स्वच्छता सर्वेक्षण के पुरस्कार से भी नवाजा गया है. शिक्षा, पर्यावरण और समाज सेवा के माध्यम से वे लोगों को एक बेहतर और टिकाऊ भविष्य के लिए प्रेरित कर रही है. पल्लवी जी, अब हमारे अगले चरण की ओर हम आगे बढ़ते हैं
1: जी.
0: पल्लवी जी, मैं आपसे पूछना चाहूंगा कि आपके अनुसार हम पर्यावरण बचाने की जो शुरुआत है वो अपने घर से कैसे कर सकते हैं?
1: तो शुभम, आपने बहुत ही अच्छा सवाल किया,
0: धन्यवाद.
1: समाज में कोई भी बदलाव लाना हो या कोई भी आंदोलन करना हो तो हमें शुरुआत हमेशा अपने घर से ही करनी चाहिए. यहाँ बात पर्यावरण संरक्षता की हो रही है तो हम लोग घर से बहुत सारी ऐसी गतिविधियां कर सकते हैं जो पर्यावरण को बचाने में बहुत अच्छा योगदान देती हैं. सबसे पहले हमें शुरुआत करनी चाहिए कचरा प्रबंधन यानी वेस्ट मैनेजमेंट से. तो हम सबके घरों में गीला कचरा, सूखा कचरा निकलता ही है.
0: हाँ.
1: तो अगर हम अपने जीवन शैली में इस बात को गांठ बांध लें, अपना लें कि हम गीला कचरा हमेशा अलग रखेंगे, एक डस्टबिन उसके लिए रखेंगे
0: जी.
1: और सूखा कचरा एक अलग डस्टबिन में रखेंगे. दूसरा कचरा प्रबंधन हो गया
0: जी.
1: अब दूसरी बात बहुत जरूरी है होम कंपोस्टिंग की, कि जो गीला कचरा है क्या हमें शहरों में जो म्युनिसिपल कॉर्पोरेशन की गाड़ियां आती हैं उनमें दे देना है कि उनसे हम जैविक खाद बनाना पसंद करेंगे
0: जी.
1: तो जो रसोई से गीला कचरा निकल रहा है उसको हम अलग करके जैविक खाद में कन्वर्ट कर सकते हैं. और तीसरा, जैसे कि बायो क्लीनर्स जो होते हैं जिनको कि हम प्राकृतिक रासायनिक
0: अच्छा.
1: क्लीनर्स मानते हैं.
0: हाँ.
1: जैसे कि घरों में झाड़ू पोछा लगता है, क्लीनिंग होती है, तो उसमें बाजार में जो केमिकल ओरिएंटेड लोडेड क्लीनर्स मिलते हैं उनकी जगह हम फलों के छिलकों से बहुत अच्छे बायो क्लीनर्स बना सकते हैं. तो ये बायो एंजाइम मेकिंग एक हो गया. और चौथा जो है कि जब भी हम सब्जियां लेने जाएं या कुछ खरीदने जाएं तो हम कपड़े के थैला ले जाएं, बाहर के वेंडर से हम प्लास्टिक की थैलियां ना मांगें
0: जी.
1: और अपनी जीवन शैली को प्लास्टिक मुक्त करने की कोशिश करें. घर में उतनी ही ऊर्जा बचत करें, जहां जिस कमरे में लाइट पंखे की जरूरत नहीं है वहां उन्हें खुला ना छोड़ें. ये सब छोटी छोटी बातें अगर हम अपने जीवन में अपनाएं तो हम लोग हर व्यक्ति पर्यावरण संरक्षण में बहुत अच्छा योगदान दे सकता है
0: जी. जैसे आपने हर एक मुद्दे को और हर एक क्षेत्र को आपने यहाँ पर बताया कि हम पर्यावरण के जतन के लिए हम काम कर सकते हैं. अभी आपने होम कंपोस्टिंग के बारे में बताया तो मुझे जानना है कि होम कंपोस्टिंग

આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી આપણા કાર્યક્રમની અંદર પર્યાવરણનું જતન કરવાનું અને એની સારસંભાળ રાખવાની. પર્યાવરણનું નુકસાન કોઈ એક દિવસમાં નથી થતું અને તેનું સંરક્ષણ પણ કોઈ એક દિવસમાં શક્ય નથી. પરંતુ એક નાનો નિર્ણય, એક કાપડની થેલી, એક વાવેલું વૃક્ષ અને એક જાગૃત નાગરિક ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. આજની યુવા પેઢી પાસે ટેકનોલોજી છે, વિચાર છે, ઉર્જા છે અને સૌથી અગત્યનું પરિવર્તન લાવવાની શક્તિ છે. જો દરેક યુવાન વર્ષમાં માત્ર એક વૃક્ષ ઉછેરે અને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીને અપનાવે ને, તો થોડા જ વર્ષોમાં આપણા શહેરો અને ગામડાઓનો ચહેરો બદલાઈ શકે છે. ભારત વિશ્વની સૌથી યુવા વસ્તી ધરાવતા દેશમાંનો એક છે અને જો દેશના કરોડો યુવાનો પર્યાવરણ માટે માત્ર એક નાનું પગલું ભરે ને, તો તેની અસર સમગ્ર સમાજ ઉપર પડી શકે છે. એક વૃક્ષ આપણી પાસેથી ક્યારેય કશું માંગતું નથી, તે ફક્ત આપે છે. છાંયો આપે છે, ફળ આપે છે, હવા આપે છે અને જીવન આપે છે. અને કદાચ એ જ કુદરતનો સૌથી મોટો પાઠ છે, આપતા રહેવાનો. અને હવે સમય થયો છે આ સાંજને રજા આપવાનો. પર્યાવરણ વિશે આપણે ઘણી બધી વાતો કરી. હું આશા રાખું છું કે આપણે બધા જ યુવા મિત્રો મળીને આપણી આસપાસ ખૂબ બધા વૃક્ષોનું જતન કરીએ, પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરીએ અને આવી જ રીતે નિરંતર જો આપણે પ્રયાસ કરતા રહીશું તો ચોક્કસથી હું એવું માનું છું કે આવનારા ભવિષ્ય માટે આપણે ખૂબ એટલે ખૂબ સારું એવું પર્યાવરણનું જતન કરી શકશું. તો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનું મનપસંદ કાર્યક્રમ યુવાવાણી. હું શુભમ ભટ્ટ આપની રજા લઈ રહ્યો છું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને વૃક્ષો વાવજો.

0: મંદિર પાસે બદામનો ડાયરો ખારવાવાડ પોરબંદર એમના નિવાસ સ્થાનેથી જ સરકારી દવાખાને દવા લેવાનું કહીને જતા રહેલ છે. ઉંમર આશરે 42 વર્ષ, મધ્યમ બાંધો, ઘઉં વર્ણો વાન, ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ અને લંબગોળ મોઢું. વાળ અને આંખનો રંગ કાળો, ડોકના પાછળના ભાગે જાંબલી કલરનો નસો છે. ગુમ થયા ત્યારે બ્લુ કલરનો ડિઝાઇનવાળો ચેક્સ શર્ટ તથા બ્લુ કલરનો જીન્સનો પેન્ટ પહેરેલ છે અને તેઓ ગુજરાતી ભાષા જાણે છે. તારીખ 1 મે 2026ના 11 વાગ્યાના અરસામાં તેઓ ગુમ થયેલ છે. દિલીપભાઈને જે કોઈ વ્યક્તિને જાણ થાય તો તેઓ કીર્તિ મંદિર જાણ કરવા નમ્ર વિનંતી છે. ફોન નંબર નોંધી લેશો 6359625060. નંબર ફરી એકવાર નોંધી લેશો 6359625060. આ સાથે પોરબંદર કંટ્રોલ ફોન નંબર પણ નોંધી લેવા વિનંતી છે 0286224092. ફરી એકવાર 0286224092. ખોયાયેલ વ્યક્તિઓની જાહેરાત પૂરી થઈ.
1: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख.
2: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प.
1: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग.
2: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता.
1: बुकिंग है तो संपर्क करें 8700001 4242 पर.
2: 8700001 4242.
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
0: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરીશું. સાંભળતા રહો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. છોડાયેલા રહો અમારી સાથે સતત આપની સેવામાં આકાશવાણી રાજકોટ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા આઈઆરસીએમએસ પોર્ટલ પર નવીન ઇ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઇ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21

0: મહેસૂલી સેવાઓ.
1: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જી રામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસોને પછી આગળ વધી રહ્યા છે.
1: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ એનડીપીએસ અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષી ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,52,00,000 રૂપિયા પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં 3 રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને SDRFના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના 2 માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર ડી એ ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો

0: સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
1: એ પ્રક્રિયા ઝડપી શક્યતઃ 2-3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ કલેક્ટોરેટ બનાસકાંઠા .gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
2: કોઈ મેજર દુર્ઘટના નહીં બની ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હે, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હે. NDRF કી એક પરમાનન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હે. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હર એક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હે.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતા રામસેતુ અને નયા ભારત વિસ્તારમાં સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક AK દાસે જણાવ્યું.
3: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે લીએ દિયા ગયા હૈ. વેરી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ. બરોડા, તાપી ઓર ડાંગ કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લીએ દિયા ગયા હૈ.
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ NDPS અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભાઈ. તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રો ને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
2: મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને સૌથી વધારે લોકો ખેતી અથવા કૃષિ સાથે સંકળાયેલા છે અને ખેડૂત જગતનો તાત કહેવાય છે. સામાન્ય રીતે કૃષિ સાથે સંકળાયેલા લોકો આસ્તિક અને આસ્થાવાળા હોય છે, કારણ કે ખેડૂત હંમેશા મુખ્યત્વે કુદરત આધારિત હોય છે. ખેતીનું કામ એ પણ કુદરત આધારિત હોય છે, વાતાવરણ, વરસાદ એના પર આધારિત હોય છે અને તે કુદરત આપે છે. એટલે કે ખેડૂત હકારાત્મક વિચારનો છે, નકારાત્મકતાથી વિચારતો નથી કે કેવો વરસાદ પડશે, કેવું વાતાવરણ હશે, કેવું મારું પાક થશે. એ તો કુદરત પર ભરોસો રાખે છે. એટલે કે વાત કરીએ ને તો ખેડૂત સવારના ઉઠી તેના નિત્યક્રમ પ્રમાણે ઈશ્વરની આરાધના, ભજન કે પ્રાર્થના કરે છે. એનો દિવસ સફળ થાય, એની કામગીરી નિર્વિઘ્ને પાર થાય અને સાંજ પડે એટલે ઘરે આવી પોતાનો નિત્યક્રમ કરી અને ભગવાનનું પૂજા પાઠ, ભજન કે પ્રાર્થના કરે છે, જેનાથી સારી ઊંઘ આવે, બીજા દિવસની સવાર પણ એટલી જ સારી અને સુકન્યાર સાબિત થાય. બોલો મિત્રો, આનાથી વધુ આસ્થાનું પ્રતીક શું હોઈ શકે? ખેડૂતથી વધુ આસ્થાનું પ્રતિક કોઈ ન હોઈ શકે. અને આપણે પણ આપણી વાત રજૂ કરીએ એના પહેલા કાર્યક્રમની શરૂઆત ભજનથી કરીએ અને આવો સાંભળીએ આ ભજન.

0: મિત્રો, ભજન આપણે સાંભળ્યું અને હવે કરશું કાર્યક્રમમાં ખેતીવાડીની વાત, જે આપણો મુખ્ય વિષય જ હોય છે. પહેલાની ખેતી કુદરત આધારિત હતી, હાલની ખેતી પણ કુદરત આધારિત જ છે, પણ એમાં થોડો ફેરફાર થયો છે. ફેરફાર શેમાં? તો કે ખેડૂતના અભિગમમાં. ખેડૂત હવે વ્યવસાયિક બનતો જાય છે, નવા નવા પ્રયોગો કરે છે અને કઈ રીતે ખેતીમાં વધુ ઉત્પાદન મળે, ખર્ચ ઓછો થાય અને આવક વૃદ્ધિ થાય તેના પ્રયાસમાં નિરંતર હોય છે. એના પરિણામ રૂપે પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ એરિગેશન મેથડનો ઉપયોગ કરે છે. અને જ્યારે બાગાયતી ખેતીની વાત આવે ને, ત્યારે બાગાયતી ખેતીમાં મોટા વૃક્ષોની વચ્ચે જે જગ્યા હોય છે તેમાં પણ આંતરપાક લઈને વધુ આવક થાય એવા પ્રયાસો કરતો હોય છે. અને તેના ભાગ સ્વરૂપે આપણને નારાયણભાઈ રાઘવાણીને મળવાનો મોકો મળ્યો. અને શ્રી નારાયણભાઈ રાઘવાણી તુવેરની ખેતી કરે છે અને તેનાથી સારું ઉત્પાદન મેળવે છે અને પૂરક આવક પણ મેળવે છે. તો આવો મળીએ શ્રી નારાયણભાઈને અને કરીએ એમની સાથે તુવેરની ખેતીની વાત. એ રામ રામ નારાયણભાઈ.
1: એ રામ રામ
0: નારાયણભાઈ. તમારી કઈ સીમમાં જમીન છે?
1: ભારાપરની સીમમાં.
0: બરાબર. ભારાપરની સીમમાં જમીન છે, તો તમારી કેટલી જમીન છે?
1: 11 એકર ને 11 ગુંઠા.
0: બરાબર, 11 એકર ને 11 ગુંઠા તો સારી કહેવાય. હવે તમારી પિયતની સગવડ શું છે?
1: પિયતની સગવડ ડ્રીપ છે.
0: બરાબર, એટલે બોર કે કુવો કે કઈ છે ને?
1: છે, બોર છે.
0: બરાબર, કેટલું ઊંડું પાણી છે?
1: એ 500 ફૂટ ઉપર.
0: બરાબર, ને પાણી કેવું છે?
1: પાણી એકદમ મીઠું.
0: અને માત્રા કેટલી છે, પ્રમાણમાં કેવું છે? નીચે પાણી સારું છે?
1: પાણી સારું.
0: બરાબર, તો તમારા પાસે સારી એવી જમીન અને પિયતની સગવડ પણ સારી છે. પછી ટાંકો કેવું કઈ બનાવે?
1: ટાંકો નહીં, બધું બનાવે.
0: બરાબર, હવે તમારા વાડીમાં શું ઉભું છે?
1: હમણાં તુવેર ઉભી.
0: બરાબર. નારાયણભાઈ, તમે કેટલા ટાઈમ થી ખેતી કરો છો?
1: હું અત્યારે 25-30 વર્ષ થી ખેતી કરું.
0: બરાબર, તો 25-30 વર્ષ થી ખેતી કરો છો એટલે તમે ખેતીનો તો બહોળો અનુભવ છે. પણ પેલા તમે ખેતી ની શરૂઆત કરી ત્યારે શેની શેની ખેતી કરતા?
1: પેલા અમે શરૂઆત થી ખેતી અમારી મગફળી.
0: બરાબર,
1: પછી એરંડા આવ્યા.
0: બરાબર,
1: પછી બાજરો કે જુદી જુદી જુદી વસ્તુ બધા વાવતા.
0: બરાબર, તો તુવેર તમને કઈ રીતે વિચાર આવ્યો તુવેર વાવવાનો?
1: તુવેર વાવવાનો શું, અમે કેસર આંબા વાવેલા હતા.
0: બરાબર,
1: એટલે કેસર આંબા ને ઓથે થાય પણ આપણે સગવડ પણ મળે.
0: બરાબર, બરાબર,
1: પણ એના કરતા અમને ફાયદામાં જોવા જાય તો તુવેર નો ફાયદો સારો દેખાડો.
0: બરાબર, એટલે મગફળી ને એરંડા કરતા કરતા તમે તુવેર ની ખેતી પર આવી ગયા.
1: બરાબર, એટલે તુવેર ની ખેતી માં એવું હોય, કારણ કે બિયારણ એક સસ્તું, એક કિલામાં તો કેટલું બધું વવાઈ જાય.
0: બરાબર,
1: અને મગફળી વાવવા જાય તો 50 કિલો 40 કિલો ના 2,000 થી 2,500 કે 3,000 રૂપિયા.
0: બરાબર,
1: તો આ તો આપણું સમજી લો કે આ નિંદામણ પણ એમાં એક કિલામાં રહી જાય.
0: બરાબર, એટલે સસ્તી ને સગવડ બની ખેતી.
1: ખેતી
0: બરાબર.
1: અને એ શું હોય કે તુવેર ની ખેતી માં એવું હોય, કારણ કે એક ને ઉકી એક ને ભૂતળી વાળી પણ નીકળી જાય એમને.
0: બરાબર,
1: એટલે એમાં કઈ મોટો ખર્ચો નથી.
0: બરાબર,
1: અને પાછો એનો ચારો

0: ઈ ભૂતડી ની જગ્યાએ ચારો પણ વેચાઈ જાય.
1: બરાબર, એટલે ચારામાં પણ કામ લાગે અને ફાયદા પણ ઘણા
0: ઘણા છે. ઈ એમાં કઈ રાસાયણિક ખાતર કે એવું કઈ દેવાની કઈ ખાસ કરીને જરૂર રહેતી નથી.
1: બરાબર,
0: બાકી તો તમે કોઈ કઈ વધારે ઉત્પાદન લેવું હોય અને એ લોકો અખતરા કરે તો ભલે, પણ આમ કઈ જરૂર રહેતી નથી. અને એમાંથી ઉત્પાદન થાયનું અત્યારે બે એકડ માંથી 60 થી 35 થી 40 માં આપણે એક ફેરા મળી.
1: બરાબર,
0: પાછી તુવેર આપણે ઉભી રાખી દીધી.
1: બરાબર,
0: પાછી હવે એ મોટી થશે એટલે હવે કેટલો ઉતારો આવે એ આપણે જોશી.
1: બરાબર, એટલે તમારા પાસે જે બાગાયત છે એને પણ સપોર્ટ રહે, સાથે આવક પણ મળે, અને આવક મળે આર્થિક વૃદ્ધિ થાય એના માટે તો આપણે બધા પ્રયાસ કરતા હોઈએ છીએ. હવે જે તુવેરની તમે ખેતી કરો છો એની વાત કરી તો સૌથી પહેલા બિયારણ ક્યાંથી લાવ્યા હતા?
0: બિયારણ એને અમારું એક ને આ સોસાયટી અમે જ્યાં રહી રહ્યા ને,
1: બરાબર,
0: ત્યાં એક ને બે ત્રણ છોડવા વાવેલા હતા.
1: બરાબર,
0: એમાંથી બિયારણ અમારું ઘરનું જ બિયારણ.
1: અરે વાહ, તો તમે ઘરમાંથી જ બિયારણ તૈયાર કર્યું, એ તો બહુ સારી બાબત કહેવાય. તો હવે એ વાવેતર કઈ રીતે કર્યું?
0: વાવેતર અમે શું કે ડ્રીપ માંથી ને, ડ્રીપ માંથી અમે 3.5 ફૂટ ઉપર વાવેતર કરો, 20 ફૂટ ની જગ્યાએ.
1: બરાબર,
0: એમાં 3 લાઈન કરેલી.
1: બરાબર, તો આ જે તમે વાવેતર કર્યું એના પેલા જમીનની તૈયારી કઈ રીતે કરેલી?
0: એનાથી પેલા જમીન અમારી શું, અમે નવી જમીન લીધી હતી, પછી એ રિપેર કરીને એમાં સીધી અમે આંબા વાવીને એ તુવેર વાવી દીધી.
1: બરાબર, તો તમે તુવેર વાવી દીધી અને તુવેર વાવ્યા પછી એમાં કેટલા ટાઈમે તમે પિયત કરતા?
0: પિયત અમે અઠવાડિયામાં એક ફેરે પાણી આપતા.
1: બરાબર,
0: ડ્રીપ થી આપતા.
1: બરાબર, ડ્રીપ થી અઠવાડિયામાં એક વખત પાણી પૂરતું થઈ જાય.
0: પૂરતું થઈ જાય.
1: બરાબર,
0: એટલે આ બીજા લોકો બધા બે કલાક મૂકે, અમે આખો દિવસ મૂકી દઈએ.
1: બરાબર, એટલે આખો દિવસ મૂકો અને અઠવાડિયામાં એક વખત મૂકો એટલે પૂરતું.
0: એટલે આંબાને પાણી પૂરતું થઈ જાય ને તુવેરને પણ પૂરતું થઈ જાય.
1: બરાબર, એટલે એક કાકરી બે પક્ષી માં. બરાબર, આ તો બહુ સારી વાત કરી. હવે તમે એને તુવેરની માવજત શું કરો છો?
0: તુવેરની માવજત કાંઈ અમે વાવી દીધી હતી અને શ્રાવણ મહિનામાં વાવી, પછી જે ભાદરવો આવ્યો ત્યારે મોટી થઈ, ત્યારે જયારે એને ફૂલ આવે ત્યારે એક દવા છાંટી દીધી.
1: બરાબર,
0: બાકી કઈ અમે બીજું કોઈ ખાતર કોઈ જાતનું નાખ્યું નથી.
1: બરાબર, એટલે એ દવા છાંટવાથી શું લાભ?
0: દવાથી માલિકો શું છે, જયારે એના દાણા ભરાય ને ત્યારે એમાં નાની એવી જીવાક આવે.
1: બરાબર,
0: એટલે એમાં કાણું ન કરે એટલે.
1: બરાબર, એટલે ઉત્પાદન સારું મળે.
0: સારું મળે.
1: બરાબર, હવે જે આ તુવેર વાવી તો લગભગ કેટલા ટાઈમ મેં તમારો ઉતારો ચાલુ થયો?
0: ઉતારો સમજી લો કે 3.5 મહિને માલ પાકવા માંડ્યો, 4 મહિને વાઢી હતી.
1: બરાબર, 4 મહિને વાઢી. બરાબર, તો હમણાં જે તુવેર તમારી ઉભી છે એટલે કેટલા એકરમાં છે ને કેટલો ઉતારો આવ્યો?
0: એટલે સમજી લો ને કે આગલે ફેરે 32 મણ નો ઉતારો આવ્યો હતો.
1: બરાબર,
0: 1.5 એકરમાં હતી, 32 મણ થઈ હતી.
1: હા હા,
0: આપણે સમજી લો કે 25-30 હજાર નો ખર્ચો કર્યો, 60 હજાર ની આવક.
1: બરાબર, એટલે પૂરક આવક થઈ ગઈ, એ તો બહુ સારી વાત કહેવાય. હવે જે ઉભી છે તો વળી પાછી ક્યારે ઉત્પાદન મળશે?
0: પાછી હમણાં જો વરસાદ વરસે, હમણાં ફૂટીને તૈયાર ઉભી, એટલે એની સીઝન માં એનો ફાલ આવશે.
1: બરાબર,
0: અને પેલાના ગોણે વધારશે પાછી.
1: બરાબર, તો બાગાયત સાથે તુવેરની તમે ખેતી કરો છો, તમને કેવી લાગે છે?
0: અમને સારી લાગે, કારણ કે ના ટ્રેક્ટર થી ખેડવું, ના કઈ એમાં ખર્ચો બીજો કઈ છે.
1: બરાબર,
0: 2 વર્ષ રાખો, 3 વર્ષ રાખો.
1: બરાબર,
0: જેવું તમારો હતા, આપણે આંબા વાવેલા 3 વર્ષ રાખ્યો, 3 વર્ષ રે.
1: બરાબર,
0: ખેડ નો ખર્ચ બચે, બાકી નિંદામણ નો ખર્ચો લાગે જી.
1: બરાબર,
0: પણ એમાં જાળી હોય એટલે નિંદામણ બહુ ઓછું થાય.
1: બરાબર, એટલે ખેડ નો ખર્ચો બચે ને ઉપર થી આવક પણ થાય, તો તમને તુવેર ની ખેતી સારી લાગે. તો નારાયણભાઈ તમને મળી ને ખુબ આનંદ થયો. એ રામ રામ.
0: રામ રામ રામ.
1: આપણે નારાયણભાઈ રાઘવાણી ને મળ્યા, એમની તુવેર ની ખેતી ની વાત સાંભળી. તુવેર ની ખેતી એટલે તગડી ખેતી, જે પૂરક આવકમાં વધારો કરે છે અને ઓછી મહેનત, ઓછો બિયારણનો ખર્ચ, ખેડનો ઓછો ખર્ચ વગેરેને કારણે જે ખેતી છે તુવેરની તે ફાયદાકારક છે. તો મિત્રો, આપણા ખેડૂતો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે અને કરતા રહે, જેથી વધુ ફાયદો થાય, વધુ આર્થિક ઉન્નતિ થાય અને દેશના વિકાસમાં ભાગીદાર પણ બની શકાય. મિત્રો, આજે તો આપણે ઘણી બધી વાતો પણ કરી, પણ હવે આપણે કાર્યક્રમના અંત

0: મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપણે ભજન સાંભળ્યું, ભજનથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી. પછી મહત્વની વાત એટલે કે ખેતીવાડીની વાત, આપણા ખેડૂત મિત્રોના ફાયદાની વાત કરી, પછી પસંદગીનું ગીત પણ સાંભળ્યું, અને હવે અહીં કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે, તો લેશો મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાનની દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: આજ ભારત ઓર જાપાન દોનો હી વિશ્વ

0: बड़ी इकोनॉमीज में से है। एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है। क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है। इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे।
1: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
2: મનરેગા મેં કેવલ 100 દિન રોજગાર મિલતા થા, વિકસિત ભારત જીરામજી યોજના મેં પૂરે 125 દિન મજદૂર કો રોજગાર મિલેગા. ઓર રોજગાર દેને કી બાત પ્રધાનમંત્રી એસે નહી કહે રહે. પહેલે સાલ હી વિકસિત ભારત જીરામજી યોજના મેં કેન્દ્ર ને જો અપના પૈસા દિયા હૈ વો હૈ 95,600 કરોડ રૂપિયા ઓર રાજ્યો કા 40% શેર મિલેગા. તો એક સાલ મેં ખર્ચ હોંગે 1,51,282 કરોડ રૂપિયા.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભા રહ્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના

0: પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલા પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે બે માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
1: India has been a victim of cross-border terrorism for decades.
2: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
1: We must address the conditions conducive to the spread of terrorism.
0: ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2થી હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10

પ્રથમ સાંભળીએ બાગે થ્રી ફિલ્મથી રોચક કોહલી અને શાની ગયેલું આ ગીત. સંગીત આપ્યું છે રોચક કોહલીએ અને શબ્દો ગુરપ્રીત સૈની અને ગૌતમ શર્માના.

શ્રોતા મિત્રો, લુડો ફિલ્મથી આપે સાંભળ્યા પ્રીતમના સંગીત નિર્દેશન સાથે સંદીપ શ્રીવાસ્તવ અને શ્લોક લાલના શબ્દો, જોબિન મોટિયાલ અને એશ કિંગે આપ્યું હતું સ્વર. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સારેગામા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. સાંભળવા આવે શકીલ યાસ્મીની શબ્દરચનાને અનુરાગના સંગીત નિર્દેશન સાથે રાઘવ ચૈતન્યના સ્વરમાં ફિલ્મ છે થપ્પડ.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
0: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી

0: કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, સાંભળી રહ્યા છો આપ ફિલ્મી ગીતોની સરગમ સારેગામા. સાંભળીએ હવે અમિતાભ ભટ્ટાચાર્યની કલમી અને પ્રીતમના તાલે ગવાયેલું અરિજિત સિંહ અને તુલસી કુમારના સ્વર સાથેનું પુલ પુલૈયા 2 ફિલ્મનું

સ્વતંત્ર એ આર રહેમાનના સંગીત નિર્દેશન સાથે સાંભળીએ મહેબૂબની આ શબ્દ રચનાને. ફિલ્મ હીરોપંથી ટુ. એ આર રહેમાન, સ્વાગત રાઠોડ અને ફૈઝ મુસ્તફાનો સંયુક્ત સ્વર. સાંભળી રહ્યા છો આપ કાર્યક્રમ સારેગામા.

લાપતા લેડીઝ ફિલ્મથી શ્રેયા ઘોષાલનું સ્વરાવે સાંભળીએ સ્વામી કિરકિરેનું શબ્દરચના અને રામ સંપતનું સંગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અહીં સંપન્ન કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર મેનિંગ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

શ્રોતા મિત્રો, થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું આઈસીસી વુમેન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચની સેકન્ડ સેમી ફાઇનલ રમતનો આંખે જોયો અહેવાલ સાંભળી શકશો આપ રમતના અંત સુધી.

क्यों दिल अपना कुछ घटने लगा।